નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે

મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે.

ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે, તમે પણ લગાવી લેજો. કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને?
0: અરે, એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સઅપ કરો 95129688 પર, કે પછી સોશિયલ મીડિયા ના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 95129688 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
2: ગીતા અમૃતમમાં ગીતાના વિચાર વિમર્શ કરતા કરતા આપણે ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 15મા શ્લોક સુધી પહોંચ્યા હતા. કર્મ સંન્યાસી અને કર્મયોગી, જ્ઞાન માર્ગનો ઉપાસક અને કર્મ માર્ગનો ઉપાસક, આ બંને બધી પ્રકારના પાપોમાંથી મુક્ત રહીને પરમ ગતિને પ્રાપ્ત કરે છે એવી વાત આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. જ્ઞાન એ બહુ અગત્યની વસ્તુ એટલા માટે છે, જ્ઞાન વિશે આપણે આગળ વિચારો કર્યા છે એટલે એના વિશે વધારે નહીં કહું, પણ અત્યારે આપણે જ્ઞાન શબ્દનો ઉપયોગ કરીશું. 16મા શ્લોકમાં કહે છે કે જ્ઞાને ન તુ તદ જ્ઞાનમ યેષામ નાશિતમાત્મનઃ તેષામ આદિત્યવદ જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. કહે છે કે જ્ઞાન છે ને એ સૂર્ય સમાન છે, જ્યાં સુધી સૂર્ય ઉગ્યો ન હોય ત્યાં સુધી બધું અંધારું અંધારું. આપણી પાસે જ કોઈ પદાર્થ પડ્યો હોય, કોઈ વિષય કોઈ વસ્તુ પડી હોય, પણ આપણને ન દેખાય, કારણ અંધારું. જેવો સૂર્ય પ્રકાશિત થાય કે જે વસ્તુ જ્યાં છે જેવી છે એ આપણી સામે પ્રકાશિત થઈ જાય, આપણને ખબર પડી જાય. આ જ્ઞાન છે ને એ સૂર્ય જેવું છે. અજ્ઞાનથી ઢંકાયેલું હતું ત્યાં સુધી, અજ્ઞાનના આવરણ નીચે હતું ત્યાં સુધી એ વિષયને વસ્તુને જગતને પ્રકાશમાન કરતું નહોતું. પણ જ્ઞાને ન તું તદ અજ્ઞાનમ યેષામ નાશિતમ આત્મનઃ, જેમણે જ્ઞાન વડે જ્ઞાન વડે તદ અજ્ઞાનમ તે અજ્ઞાન મમત્વ, મારું તારું, હું તું, આ બધા ભેદ જ્ઞાન છે તે અજ્ઞાન છે. એ જે અજ્ઞાન હતું એનો જ્ઞાન વડે જેમણે નાશ કર્યો છે. આત્મન અજ્ઞાનમ, પોતાનું અજ્ઞાન અથવા મનનું અજ્ઞાન, અંતઃકરણની અંદરનું અજ્ઞાન, એને દૂર કરી અને જ્ઞાનને પ્રગટિત કર્યું છે

शाम ज्ञानम सुकरसे आदित्यवत प्रकाशयति तत्परम तत्पर अभेद ज्ञान थी जेने अपने प्राप्त करिए छे एने अपने परमात्मा कहिए एने अपने सच्चिदानंद कहिए एने अपने परम चैतन्य कहिए एने अपने ईश्वर के भगवान कहिए जे परम सत्ता छे जे परम सत्व छे जे परम सत्य छे जे अंतिम सत्य छे एने ज्ञान सूर्यनी जेम प्रकाशित करे छे शरद अज्ञान नो नाश ज्या सुधी अज्ञान नो नाश ना थाय त्या सुधी वस्तु प्रकाशित ना थाय अने ज्ञान नु मुख्य काम जे छे ते आ छे કે તે અજ્ઞાનનો નાશ કરે છે અને અજ્ઞાનનો નાશ કરે છે એટલે એને સત્યનું જ્ઞાન થાય છે સત્ય એની સામે પ્રકાશિત થાય છે સત્ય એની સામે પ્રગટ થાય છે તદ્બુદ્ધયસ્તદાત્માન તન્નિષ્ઠા તત્પરાયણઃ ગચ્છંત્યપુનરાવૃત્તિમ જ્ઞાન નિર્ધૂત કલ્મશ આજે જ્ઞાન નિર્ધૂત કલ્મશ સાધક કો પંડિત કો જ્ઞાની કો કેવો છે જ્ઞાન નિર્ધૂત કલ્મશ જ્ઞાન વડે એને શું કર્યું છે કલ્મશ પોતાનું જે કલ્મશ પાપ હતું એ પાપનો નાશ કરી દીધો છે જ્ઞાન વડે પાપ મુક્ત થઈને જ્ઞાન નિર્ધૂત કલ્મશ પાપને ધોઈ નાખ્યા સ્વચ્છ થઈ ગયા એ ના થયા હોય ત્યાં સુધી સાચો રસ્તો મળવાનો નથી પણ થઈ ગયા જ્ઞાન નિર્ધૂત કલ્મશ પોતાના બધા જ પાપોને પાપ કર્મોને પોતાની જાતને જ્ઞાન વડે ધોઈ નાખીને સ્વચ્છ કરીને જે લોકો તૈયાર થઈ ગયા છે એમને પછી શું થાય છે ઈશ્વર અને પોતે પરમાત્મા અને આત્મા એ વચ્ચેનો ભેદ નાશ પામે છે અભેદની સિદ્ધિ થઈ જાય છે એટલે અભેદનું જ્ઞાન થાય ત્યાં ભેદનું જ્ઞાન ના હોય અલગ છીએ એ નીકળી જાય અને એક છીએ આ એકત્વની પ્રતીતિ થાય એકત્વની ખાતરી થાય પછી અલગ છીએ એ જરૂર રહેતી નથી તો એ બધા કેવા કેવા છે તદાત્માનઃ તદાત્માનઃ તેની અંદર પોતે છે પોતે તે જ છે તદરૂપ થઈ જાય છે પછી એ મન બુદ્ધિ અને અહંકાર જે કંઈ કહીએ તે બધું ઈશ્વરની સાથે તાદાત્મ્ય સિદ્ધ કરનાર થઈ જાય આપણે તો એક જ છીએ ફૂટ્યો ઘટે જલ જલહી સમાન ઘડામાં પાણી છે અને તળાવમાં પાણી છે ઘડામાં પાણી છે એ અને તળાવમાં પાણી છે એ ત્યાં સુધી જુદા છે જ્યાં સુધી ઘડો ફૂટ્યો નથી ઘડામાં પાણી રાખ્યું હોય અને એ ઘડાને પાણીમાં રાખ્યો હોય તો ઘડો પાણીમાં છે અને ઘડામાં પાણી છે બરોબર ને તો આ બે પાણી જુદા દેખાય છે તમને જે ક્ષણે ઘડો તૂટ્યો તે ક્ષણે પાણી પાણી એક આ બે જુદા છે જ નહીં જ્યાં સુધી ઘડો હતો ત્યાં સુધી જુદા હતા અજ્ઞાન હતું ત્યાં સુધી ભેદ હતો અજ્ઞાન ગયું પેલો ઘડો ફૂટી ગયો ફૂટ્યો ઘટ જલ જલહી સમાન ઘડો ફૂટ્યો કે આ જળ અને આ જળ બે એક છે એની પ્રતીતિ થઈ ગઈ એટલે તદ્બુદ્ધયઃ મન જે છે એ તેની સાથે તદરૂપ થયું

તદ્રુપ થઈ ગઈ, તેની સાથે બળી ગઈ. બુદ્ધિ પ્રકૃતિનું અંગ છે પણ સત્વ પ્રધાન છે, એટલે એ પરમાત્મા જ્ઞાનની સાથે તદ્રુપ થઈ ગયેલા આત્માની સાથે એ પણ અભિન્નત્વ અનુભવે છે. તદ્બુદ્ધયઃ તદાત્માનઃ તન્નિષ્ઠઃ, એની અંદર જ સ્થિર થઈ ગયા, એની સાથે જ એકાત્મ ભાવે જોડાઈ ગયા. તન્નિષ્ઠઃ તત્પરાયણઃ, એટલે ઈશ્વરની અંદર જ પરાયણ થઈ ગયેલા એવા જે માણસો છે તે ગચ્છંતિ પુનરાવૃત્તિમ, એમણે પછી આ સંસારમાં ફરી આવવું પડતું નથી. અપુનરાવૃત્તિમ ગચ્છંતિ, અપુનરાવૃત્તિ એટલે રિપીટેશન નહીં થાય. શંકરાચાર્ય જે કહ્યું હતું ને, પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ ઇહ સંસારે, આ સંસાર જે છે એની અંદર આ ચાલે છે પુનરાવૃત્તિ. આ જીવમાંથી પેલા જીવમાં, આ શરીરમાંથી પેલા શરીરમાં આજે પુનરાવર્તન ચાલ્યા કરે છે અને એનાથી જ સંસાર ચાલ્યા કરે છે. આપણે જોયું તો સંસાર હતી, સંસરણ ચાલે છે એકમાંથી બીજામાં. જ્યાં સુધી સંસરણ ચાલે છે ત્યાં સુધી એના માટે જગત છે. પણ હવે નિર્ધૂત કલ્મશાહ, આવા નિર્ધૂત કલ્મશ લોકો જેમની પાપ અને પાપ વૃત્તિ બધું અભેદ જ્ઞાન સંપૂર્ણપણે નાશ પામ્યું છે, ભેદ જ્ઞાન અને એનામાં એના કારણે અભેદત્વની અનુભૂતિ થઈ છે, તો એ લોકો તદ્બુદ્ધાત્માનઃ તદ્બુદ્ધયઃ તન્નિષ્ઠાઃ તત્પરાયણાઃ એવા થઈ જાય છે, અને તેથી તેમણે સંસારમાં ફરી આવવાનું રહેતું નથી. આને મુક્તિ કહેવાય. એમણે સંસારમાં ફરી આવવાનું રહેતું જ નથી. આ માણસો કેવા હોય છે, એમની અંદર સમત્વ બુદ્ધિ સ્થિર થઈ ગઈ હોય છે. સમત્વ બુદ્ધિ, એક અદભુત શ્લોક હવે પછી આપણે જોવા જઈ રહ્યા છીએ. માત્ર ગીતા માટે કે અધ્યાત્મ માટે કે જ્ઞાન માટે અગત્યનો છે એમ નથી, સંપૂર્ણ આપણા ભારતીય સમાજને અને ભારતીય જીવન શૈલીને સમજવા માટે ઉપયોગી છે એવો સરસ મજાનો શ્લોક છે, જે આપણી હિન્દુ જીવન શૈલીને સમજાવનાર બને છે. હું જ્યારે હિન્દુ કહું ત્યારે બુદ્ધ શીખ જૈન આ અલગ છે એમ ન માનીને વાત કરું છું. એ જીવન શૈલી શું કહે છે કે આ જ્ઞાની જેને થોડુંક પણ જ્ઞાન થયું છે એ માણસ કેવો હોય છે, સાચો પંડિત સાચો જ્ઞાની કોને કહેવાય, કોણ સમજ્યો છે, તો કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચૈવશ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. સમદ્રષ્ટિની વાત આગળ કરી છે આપણે, સમ સમ સમ શબ્દનો વારંવાર ઉપયોગ કર્યો છે. અહીંયા સમત્વ બુદ્ધિને જરા વધારે સરસ મજાના ઉદાહરણોથી સમજાવે છે. જે લોકો એમ કહે છે ને કે ભાઈ આ હિન્દુ સમાજ છે એ તો છિન્ન છિન્ન છે, વર્ણ ભેદોથી ભિન્ન ભિન્ન થયેલો છે, લોકો જુદી જુદી જ રીતે જીવે છે, અને આ વર્ણ ભેદને કારણે સમાજની અંદર કેટલી પ્રકારના તો ભેદ ઉભા થઈ ગયા છે. કેનારાએ તો એમ કહ્યું કે એક રાષ્ટ્રની અંદર અનેક રાષ્ટ્રો છે, મલ્ટીનેશન. એનો જવાબ છે આની અંદર કે આ જીવનશૈલીનો ઉપદેશ થયો છે મધ્યકાલની અંદર, આક્રમણોના સમયની અંદર જે વ્યવસ્થા હતી એ ભેદમાં પરિવર્તિત થઈ. પણ શાસ્ત્રકારોએ એ કહ્યું નથી કે જે સમયે ગીતા લખાઈ છે કે ગીતાનો સમય છે એના પછીના સમય દરમિયાન પણ સમતા બધાની અંદર જોવાની વૃત્તિ, એનો જ ઉપદેશ થયેલો છે. શું કહે છે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની, તમે જેને જેને મળો છો એની અંદર જુદા જુદા સ્તરના

પ્રાણીઓ લોકો એની વાત કરી કે એક બાજુ એક વિદ્યા વિનયથી સંપન્ન બ્રાહ્મણ છે, વિદ્યાવાન છે, જ્ઞાનવાન છે, એનામાં વિનય છે, એનામાં વિવેક છે, પવિત્ર છે, નય બુદ્ધિને જાણે છે, એવો એક બ્રાહ્મણ હોય. સામાન્ય રીતે એમ થાય કે આ ઉચ્ચ નીચના ભેદો પછી ઉભા થાય તો કહે છે કે ત્યાં જ વાંધો છે, ઉચ્ચ નીચના ભેદો નથી. વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ કે ગાય કે હાથી કે કૂતરો કે ચાંડાલ, જુદા જુદા સ્તરના આ બધા પાત્રો આપ્યા. એક બાજુ વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ અને બીજી બાજુ શુવાપા કે ચાંડાલ, આપણી ભાષામાં કહીએ તો નીચ કર્મ કરનાર અને ઉચ્ચ કર્મ કરનાર. ઉચ્ચ નીચ એનો ભેદ આ પંડિતના મનમાં નથી, એ બંનેને સરખા ગણે છે. એક બાજુ મોટ વિશાળ પ્રાણી હાથી, રાજા મહારાજાઓની અને દેવતાઓની સવારી એના ઉપર ચાલે. બીજી બાજુ ગાય જે દૂધ આપે, પોષણ કરે. અને ત્રીજી બાજુ કૂતરું, જુદા જુદા સ્તરના થયા ને. વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ ગાય હાથી કૂતરો કે ચંડાલ, આ બધાની અંદર પંડિતાહ સમદર્શિનઃ, આ બધાની અંદર સમતાપૂર્વક સમાન દ્રષ્ટિથી જે જુએ છે તે પંડિત છે. સકળ જીવ માત્રની અંદર એક સમાન વ્યવહાર જેનો હોય તે પંડિત છે. ઊંચ નીચનો કોઈ ભેદ જેના ચિત્તની અંદર વિકસ્યો ના હોય તે પંડિત છે. તો આ બહુ અગત્યનો શ્લોક છે, બહુ મજાનો શ્લોક છે. અને જે લોકો હિન્દુ લોકોને, હિન્દુ ધર્મને, હિન્દુ સમાજને છિન્ન વિચ્છિન્ન ગણે છે, જુદા જુદા પ્રકારના સ્તરોમાં જીવનાર ગણે છે, ઊંચ નીચના ભેદોથી ભેદાઈ ગયેલા ગણે છે, એવા લોકોને આની અંદર જવાબ છે કે આદર્શ તો આ છે. કયો આદર્શ છે? સમતાનો. સમત્વ એની અંદર આવેલું હોવું જોઈએ. આપણે આગળ સમત્વની વાત કરતા હતા ત્યારે થોડી વધારે જુદી રીતે વાત કરતા હતા. તે એ કે જે પોતાના જીવનના દ્વંદ્વોની અંદર સમાન રહે છે, સારું અને નરસું બે જેને માટે સમાન છે, રાગ અને દ્વેષ બેમાં જે સમાન છે, જે શાંતિ અને ક્રોધની વચ્ચે પણ સમાન છે, ભાવનાઓ જેની બધી એક સરખી એની અંદર ચલિત થતો નથી. અહીંયા એનથી વાત કરી કે જીવ માત્ર એની અંદર જેની દ્રષ્ટિ સમાન છે એ સાચો પંડિત છે. જ્ઞાન જેને થયું એને પેલું, મેં પેલા આપણે અનેક વખત વાપર્યો તે શબ્દ છે, અભેદનું જ્ઞાન થયું. તો આ બધું એક જ છે, સરખું છે. જ્યાં જેની જરૂર પડી ત્યાં તે ઉત્પન્ન થયું હશે, પણ તારી દ્રષ્ટિ એ બંનેની અંદર સમાન રહેવી જોઈએ. ઊંચ નીચ ભાવથી એમની સાથેનો વ્યવહાર થવો જોઈએ નહીં. આ ઊંચું ને આ નીચું, આ સારું ને આ નરસું, આ નો આપણે સંગ કરવો અને આનાથી દૂર રહેવું, આ પ્રકારની બુદ્ધિ જ એનામાં પેદા ન થાય. સહજ વર્તન થાય, સ્વાભાવિક વર્તન થાય અને બધાની અંદર સમતા જોવાય. જાણી જોઈને જુદા જુદા સ્તરના પ્રાણીઓને અહીંયા મૂક્યા છે. પ્રાણીઓ જ નહીં પણ અચેતન તત્વોને પણ આમાં સમાવી લેવાના હોય. તો મૂળ વાત આ છે, પંડિતઃ સમદર્શિનઃ. જે પંડિત છે તે સમદર્શી હોય છે. સમદર્શી ને તૃષ્ણા ત્યાગી, અર્શુ મહેતાએ કહ્યું છે ને, સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી. સમદ્રષ્ટિ એનામાં હોય તો જ નરસિંહ મહેતામાં સમદ્રષ્ટિ હતી, માટે તો એ ભજન કરવા જતા હતા. આ સમદ્રષ્ટિ જેનામાં નથી તે અપંડિત છે. બહુ મોટા શાસ્ત્રો ભણી લીધા ને ગોખી માર્યા ને શાસ્ત્રો સરસ મજાના યાદ છે તે પંડિત છે એમ માનવું ભૂલ ભરેલું છે. મોટા મોટા યજ્ઞો કરે છે અને કરાવે છે પણ એની અંદર સમદ્રષ્ટિ વિકસિત નથી થઈ તો એ અપંડિત છે. આ વાત સમજવા જેવી છે.

કારણ કે આપણે પાંડિત્યની વાત કરીએ તો પાંડિત્યની વાત કરતી વખતે આપણે એને કેટલો અભ્યાસ કર્યો છે, કેટલું અધ્યયન કર્યું છે, કેટલા શાસ્ત્રો ભણ્યો છે, કેટલા શાસ્ત્રો એને યાદ છે, એના આધારે આપણે એના પંડિતપણાની નું મૂલ્યાંકન કરીએ છીએ. અહીંયા કહેવાયું છે કે ના, પંડિત એનાથી થતો નથી. માત્ર શાસ્ત્રનું અધ્યયન કરવાથી કે ગોખણપટ્ટી કરવાથી, બધા શાસ્ત્રો કંઠસ્થ હોય તો, જો સમદ્રષ્ટિ ન હોય તો એ પંડિત નથી. હકીકતમાં તો જો શાસ્ત્રોને સારી રીતે એ સમજ્યો હોય તો એનામાં સ્વાભાવિક રીતે સમદ્રષ્ટિ આવી જવી જોઈએ. એકમ સદ્વિપ્રા બહુધા વદંતી, અનેક રીતે હોય છતાં પણ એક છે, આવી બુદ્ધિ એનામાં આવી ગઈ હોય જો શાસ્ત્રોને સમજણપૂર્વક એણે અધ્યયન કર્યું હોય, એને પંડિત કહીશું આપણે. શાસ્ત્રોનું અધ્યયન કર્યું હોય અને એને કારણે સમદ્રષ્ટિ આવી હોય, વ્યવહારનું દર્શન કર્યું હોય એને કારણે સમદ્રષ્ટિ આવી હોય, સદગુરુ મળ્યા હોય અને સદગુરુના માર્ગદર્શનથી આ સમદ્રષ્ટિ આવી હોય. પણ મહત્વની વસ્તુ છે જ્ઞાન માટે, તે છે સમદ્રષ્ટિ. તો અહીંયા જે બધા કયા વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે, બ્રાહ્મણ પછી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર એવા ભાગ પાડવાની જરૂરિયાત થઈ રહી નહીં. ચાંડાલ પણ એ સરખો અને આવો મોટો વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ પણ સરખો. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તીની, ગાય હોય હાથી હોય, સુનિચય વશ વપાકે ચ, કૂતરો હોય કે ચાંડાલ હોય, અનેક સ્તરના આજે પ્રાણી માત્ર છે, એ પ્રાણી માત્રની અંદર સમત્વ નું દર્શન કરે છે. એ બધું જ ઈશ્વરમય છે, એ બધું જ ઈશ્વરનું સર્જન છે અને હું પણ એ જ છું. આની અંદર એ ઉમેરી લેવું જોઈએ કે પોતે પણ આવી જાય. એ જે સમતા એની અંદર પેદા થઈ તો એ સાચો જ્ઞાની છે, એ સાચો પંડિત છે. અને પછી કહે છે કે ઇહૈવ તૈર્જિત સર્ગો યેષામ સામ્ય સ્થિતમ મનઃ. આજે સામ્ય છે, આજે સમત્વ આવ્યું, બધાને સમાન જોવાની ચિત્તવૃત્તિ વિકસિત થાય તો યેષામ સામ્ય સ્થિતમ મનઃ. 19મો શ્લોક કહે છે, જેમનું મન આ પ્રકારની સમતામાં, જેની બુદ્ધિ આ પ્રકારની સમત્વ બુદ્ધિમાં પરિણમી હોય, ઇહૈવ તૈર્જિત સર્ગો, એણે સર્ગ ને અહીં જ જીતી લીધો છે. સર્ગ અને પ્રલય બે અવસ્થાઓ ગણાવાય છે, સર્જનની અવસ્થાને સર્ગ અવસ્થા કહીએ અને સર્ગમાંથી પ્રતિ અવસ્થા જે આવે એને આપણે પ્રલય અવસ્થા કહીએ, જેના માટે બીજા શબ્દોમાં ઉત્પત્તિ અને નાશ એમ કહીએ. ઉત્પત્તિ સ્થિતિ અને નાશ શેનો થાય? જો સમત્વ બુદ્ધિ આવી ગઈ તો પછી મર્યા પછી મોક્ષ મળશે એવી અપેક્ષા રાખવાની જરૂર નથી. ઇહૈવ અહીં મર્યા પછી મોક્ષ મળશે જરૂરી નથી, અહીં એ મુક્ત જ છે. ઇહૈવ તૈર્જિત સર્ગો યેષામ સામ્ય સ્થિતમ મનઃ, નિર્દોષમ હિ સમમ.

દોષ છે એનામાં કોઈ દોષ નથી, આ બધા દોષ છે એ અહીંયા આપણામાં છે, અને એ આપણા પણ આત્માના દોષ નથી. આ જે પ્રકૃતિ છે એને જન્માવેલા દોષ છે, એના કારણે ઉત્પન્ન થયેલા દેખાતા દોષ છે જ નહીં, આત્માના તો દોષ નથી જે. અને એટલે જેની અંદર આ સમતા આવી ગઈ તે બ્રહ્મની અંદર સમાઈ ગયો, આપમેળે એ

એ લોકો બ્રહ્મમય સચ્ચિદાનંદ ની અંદર જ, પરમાત્મા તત્વ ની અંદર જ સ્થિર થઈ ગયા. બ્રહ્મમાં સ્થિર એટલે બધું કરતો હોય, ખાતો હોય, પીતો હોય, પણ એનું સમગ્ર અસ્તિત્વ જે છે એ સમગ્ર અસ્તિત્વ એ તો બ્રહ્મની અંદર જ સ્થિર થઈ ગયેલું હોય છે, કારણ કે એનામાં સમત્વ આવી ગયું છે. એટલે કહે છે કે ઇહૈવ તૈર્જિત સર્ગઃ, એમણે સર્ગને, સર્ગ એટલે સંસારને જીતી લીધો. અહીંયા જ ઇહ લોકે સુખમ ભોગવા ચાંતે સત્યપુરમ જય વાળી વાત નથી. આ તો જીવન મુક્ત ની વાત છે. એ અહીં જ રહે છે અને છતાં એમણે સર્ગને એટલે સંસારને એટલે જગતને જીતી લીધું છે, કારણ કે એમનું મન સામ્યમાં સ્થિર છે, સમત્વને પ્રાપ્ત થઈ ગયું છે. તો નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, આજે બ્રહ્મ છે એ સમ છે અને એ પોતે પણ સમત્વમાં લીન છે, માટે જીવતો હોવા છતાં બ્રહ્મમાં, ઈશ્વરમાં, પરમાત્મામાં, પરમ ચૈતન્યમાં સ્થિર થઈ ગયો છે એમ માનવું જોઈએ. ન પ્રરુષ્ય પ્રિયમ પ્રાપ્ય, નો દ્વિજે પ્રાપ્ય ચાપ પ્રિયમ. સહેલામાં સહેલી વાત, સમત્વની વાત જયારે આપણે કર્યા કરતા હતા ત્યારે આ વાત સમજવાની હતી કે ન પ્રરુષ્ય પ્રિયમ પ્રાપ્ય. આપણે એવા માણસ છીએ કે જે ગમતું મળે એટલે ખુશ થઈએ, ન ગમતું મળે એટલે ના ખુશ થઈએ. આખરે દુઃખની વ્યાખ્યા કરતી વખતે આ જ બે વાત કહી છે. દુઃખ છે ને કહેવાય તો પ્રિયની અપ્રાપ્તિ અને અપ્રિયની પ્રાપ્તિ, આ બે પ્રકારના દુઃખો થઈ જાય. પણ બે માં સમાનતા હોય તો એ દુઃખ જ ના થાય. શું કરવું જોઈએ તારે વ્યક્તિ તરીકે, જીવતા સામાન્ય માણસ તરીકે, સમાજના સામાન્ય જીવ તરીકે, શ્રીમાન અર્જુન તરીકે શું કરવું જોઈએ? તો કે ન પ્રરુષ્ય પ્રિયમ પ્રાપ્ય, પ્રિય પ્રાપ્ત થયું, ગમતું મળ્યું એટલે ખુશ થઈ ગયા, એવું નહીં થવા દેવું જોઈએ. ન પ્રરુષ્ય, હૃષ્ટ થવું નહીં, હર્ષ પામી જવો નહીં, અને નો દ્વિજેત પ્રાપ્ય ચા પ્રિયમ, અને અપ્રિયને પ્રાપ્ત કરીને દુઃખી નહીં થઈ જવું. ન ઉદ્વિજેત, ઉદ્વેગ કરવો નહીં. સાદી વાત છે, ગમ્યું એટલે ખુશ થઈ ગયા, ના ગમ્યું એટલે અકળામણ થઈ ગઈ. નો ઉદ્વિજેત, હવે હું ઉદ્વેગ પણ કરવો જોઈએ નહીં, ના કરીશ. સ્થિર બુદ્ધિ અસમૂઢ બ્રહ્મવિદ બ્રહ્મણે સ્થિત, બ્રહ્મની અંદર સ્થિર થવાની વાત છે, તો જે પેલો એકાત્મ ભાવ છે એ તારી અંદર પ્રગટ્યો હશે તો એ માણસ સ્થિર બુદ્ધિનો છે. આપણે સ્થિત પ્રજ્ઞાની વાત કરતી વખતે એ જોયું તું, એને કોઈ સંશય નથી, અસમૂઢ છે, એની અંદરના બધા મોહનો નાશ થઈ ગયો છે, એ બ્રહ્મને જાણનારો છે અને એટલે બ્રહ્મમય છે, એ બ્રહ્મની અંદર સ્થિર થયેલો છે. આ વાત સમજવાની જે હતી તે છે કે આપણે જગતમાં જીવીએ છીએ ત્યારે જાગતિક પદાર્થોની સાથે જોડાયેલા હોઈએ છીએ, એની સાથે આપણું મમત્વ હોય છે, એની સાથે આપણે રાગદ્વેષ રાખતા હોઈએ છીએ, એની સાથે આપણને ગમા અણગમા હોય છે. જો સમત્વ બુદ્ધિ આવે તો આ અને આ બંને સરખું થઈને ઊભું રહે, તો પ્રિય પ્રાપ્ત કરીને દુઃખી નહીં થવું, સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં ન હિંમત હારવી. આની અંદર તો હિંમત હારવાની વાત છે, કારણ કે દુઃખને દુઃખ તરીકે ગણ્યું છે, પણ દુઃખ પણ દુઃખ ન ગણાય, કારણ કે

0: પ્રિય આયુ તોય એ છે, પ્રિય આયુ તોય એ છે, કારણ કે આપણી એકાત્મ ભાવની જે બુદ્ધિ છે એ સમત્વમાં પરિણમી ચૂકી છે. અને એ માણસ કયા સિવાય બ્રહ્મની અંદર, ઈશ્વરની અંદર, સચ્ચિદાનંદની અંદર સ્થિર થઈ ગયો છે. આ વાત સમજવાની છે અને વારંવાર સમજવાની છે, માટે હજુ પણ આગળ એની ચર્ચા ચાલવાની છે, જે આપણે હવે પછીના પ્રકરણ વખતે જોઈશું. હજુ આપણે 5મા અધ્યાયમાં છીએ અને એમાં જ આગળ વધવાનું છે.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબુ જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો પાલનપુર, 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર, અને હું દર અઠવાડિયે લઈને આવું છું એક સુંદર મજાની ગુજરાતી સાહિત્યની પુસ્તકની વાતોને. હમણાં મારા એપિસોડમાં આપ સૌ માણી રહ્યા છો સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. તેમના પ્રભાસ પાટણ એટલે કે સોમનાથના સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઓએસડીના કાર્યકાળ દરમિયાન અનુભવેલા, વાંચેલા, વિવેચન કરેલા કેટલાક પ્રસંગોને, કેટલીક આધ્યાત્મ ધાર્મિક બાબતોને તેમણે વાર્તા સ્વરૂપે કિવદંતીઓ, દંતકથાઓને, પુરાણોમાં જે આલેખાઈ છે તેવી શાસ્ત્રોક્ત વાતોને નિરૂપી છે આ પુસ્તકમાં, જેના અંશો સાથે હું આપ સૌને દર અઠવાડિયે મળું છું. આપણે હમણાં આ પુસ્તકના પ્રકરણ 4 રાવણેશ્વરની વાર્તા માણી રહ્યા છીએ. રાવણ અને તેનો પ્રહસ્ત, એનું વિમાન ત્યાં પ્રભાસ પાટણની ઉપર અટકી જાય છે, અને પછી તે પ્રભાસ પાટણનું વર્ણન, સ્થળનું વર્ણન પ્રહસ્ત રાવણ સામે કરી અને છેલ્લે પૂછે છે કે કયું સ્થળ હશે આ? પ્રહસ્ત હજુ પણ વિસ્મયમાંથી બહાર આવ્યો ન હતો, પણ રાવણ તો પામી ગયો કે આ કયું સ્થળ હોવું જોઈએ. આખરે એ પણ 10 મસ્તકની પ્રજ્ઞા અને જ્ઞાન ધરાવતો હતો. મંદ મંદ હસતો અને એણે અનુચરને પૂછ્યું, પ્રહસ્ત, તે તેજોમય શિવલિંગના દર્શન કર્યા? હા પ્રભુ, તેજો રાશિ જાણે જ્યોતિર્મય વિગ્રહ અને સમીપે સાગર પણ જાણે વિનમ્ર થઈને પગ પખાડવા ઈચ્છતો ન હોય. રાવણે કહ્યું, અને એ રત્નાકરને પહેરતી સરિતાઓ પણ જોઈ હશે? પ્રભુ આપ તો સર્વજ્ઞ છો, જોઈ, જરૂર જોઈ, અને સમસ્ત વિસ્તાર પ્રકાશમય પ્રભાસિત થયો. એમ જ સ્વામી, આવો પ્રકાશ અન્યત્ર દીઠો નથી. હવે બધું જ જાણો છો તો કહો ને, આ કયો પ્રદેશ છે? રાવણે આંખો બંધ કરીને કંઈક સ્મરણ કરતો હોય તેમ છાંદસી ભાષામાં બોલી ઉઠ્યો, યત્ર ગંગા ચ યમુના ચ, યત્ર પ્રાચી સારસ્વતી, યત્ર સોમેશ્વરો દેવઃ, તત્ર મામ મૃતમ કૃધિ. બાઘાની જેમ પ્રહસ્ત તાકી રહ્યો. આ વેદવાણી તો સાંભળીને પ્રભુ મને તો કંઈ ન સમજાયું તેવું તે કહે છે. તારે સમજવું પણ જરૂરી નથી. સાંભળ, આ પ્રભાસ ક્ષેત્ર છે, ત્રિવેણી સંગમ છે, ઋષિઓ મુનિઓ અને મંત્ર દ્રષ્ટાઓનું ક્ષેત્ર છે. નમન કર આ ભૂમિને. તમે માણી રહ્યા છો રેડિયો પાલનપુર પર સૌમ્ય તેજસ્વીની. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આ પ્રભાસ ક્ષેત્ર છે. ઓહ, હું તો આ ભૂમિની રજને મસ્તક પર લગાવીને જ ઉપર આવ્યો પ્રભુ, પણ આપ જરા વધુ સમજાવો ને આપણે નીચે પૃથ્વી પર પહોંચીએ ત્યાં સુધી આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રની શક્તિ વિશે કહો. અરે પ્રહસ્ત, દેવાદિદેવ શંકરની શક્તિ જ મને અવરોધવા સમર્થ હોય એટલું પણ હું ન સમજી શક્યો, તો તું ક્યાંથી સમજી શકે? આ પ્રભાસ ક્ષેત્ર ભગવાન શંકરને પોતાને પણ અતિ પ્રિય છે. જેટલું તેમણે કૈલાસને પોતાના નિવાસ તરીકે પ્રિય ગણ્યું છે તેટલું જ પ્રભાસ ક્ષેત્ર પણ પ્રિય છે. ભગવાન સોમેશ્વર સ્વયં માં ઉમા સાથે અહીં નિવાસ કરે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. અને આપણે વાત કરી રહ્યા છીએ પ્રકરણ 4 રાવણેશ્વરની વાર્તાની. પ્રહસ્ત કહે છે, તો સ્વામી, આ પ્રભાસ એટલે આ નીચે દેખાય તે નગર માત્ર હતું હશે? રાવણે કહ્યું, પ્રભાસ ક્ષેત્ર તો ઘણું વિસ્તીર્ણ છે. સાંભળ આ ક્ષેત્રની સીમાઓ વિશે. પૂર્વે તપ્તોદક સ્વામી, પશ્ચિમે માધવ સ્મૃત. પૂર્વે તપ્તોદક સ્વામી, પશ્ચિમે માધવ સ્મૃત. દક્ષિણે સાગરસ્થ દ્વંદ્વદ્રા, નદ્રુત્તરે મત્તા. પૂર્વે તુલસી શ્યામથી, પશ્ચિમે માધવ તીર્થ, અને દક્ષિણે સમુદ્રથી લઈ ઉત્તરે ભદ્રા એટલે કે ભાદર નદી સુધીનો આ પ્રદેશ પ્રભાસ તરીકે ઓળખાય છે. ઓહ, હવે વિમાન જરા વધુ ઊંચે લઈ જાઓ એટલે હું આખા પ્રભાસનું દર્શન કરી લઉં. ભલે કરી લેજે, દર્શનીય છે આ પ્રદેશ, પણ થોડું વિસ્તારથી જણાવું છું તને. જણાવો ને પ્રભુ, જે નવદ્વીપા વસુમતી એ તો તે સાંભળ્યું જ છે ને. તેમાં એક જંબુદ્વીપ, તેનો 9મો ભાગ ભારત વર્ષ અને તેનો 9મો ભાગ સુરાષ્ટ્ર. ભારતમ નામ યદવર્ષમ તસ્ય નૈઋત્ય પાદેતુ સુરાષ્ટ્ર ઇત વિશ્રુત તસ્ય યો 9મો ભાગ સાગરસ્ય ચ સન્નિધો. સમજ્યો કઈ? હા સમજ્યો ને. ભારત વર્ષના 9મા ભાગ સમાન

નૈઋત્ય કોણે સુરાષ્ટ્ર તેનો નવમો ભાગ તે આ પ્રભાસને ત્યાં ભગવાન સોમેશ્વરનો વૈભવ છે. કેટલી અદભુત વાત આ નાનકડા શ્લોકમાં પણ પ્રભાસ પાટણનું મહત્વ સમજાવી જાય છે. માણીશું વિરામ બાદ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સમજ્યો સમજ્યો ને ભારતવર્ષના નવમા ભાગ સમાન નૈઋત્ય કોણે સૌરાષ્ટ્ર તેનો નવમો ભાગ તે આ પ્રભાસને ત્યાં ભગવાન સોમેશ્વરનો વૈભવ બરાબર. જો વાત વાતમાં આપણે ભૂતલ પર પહોંચી ગયા, હવે તો ભગવાન સોમેશ્વરના ચરણ પખાળીને જ લંકા ગમન કરીએ. સોમનાથની ધરતીને પગ અડતા જ રાવણ રોમાંચિત થઈ ગયા. પ્રહસ્ત તો પ્રહષ્ટ એટલે કે તંદુરસ્ત હતો જ. રાવણ સ્વરચિત સ્ત્રોતોનું ઊંચેથી જ્ઞાન કરવા લાગ્યો અને ત્રિવેણીમાં સ્નાન કરી શંકરના ચરણોમાં બંને પહોંચી ગયા. શંકરને સાષ્ટાંગ દંડવત કરી પરમ ભક્ત રાવણ દેશકાલનું ભાન ભૂલી શંકરની પૂજા અર્ચના કરવામાં લીન થઈ ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. ઘણા સમયે પ્રહસ્ત ધ્યાનમાંથી બહાર આવ્યો. સ્વામી, આપણે તો લંકા ગમન કરવાનું છે. રાવણ કહે, હા, પણ અહીંથી જવાની ઈચ્છા જ નથી થતી ને. પ્રહસ્ત કહે, એમ કરો ભગવાન, અહીં આપના પોતાના કરકમળથી એક શિવલિંગની સ્થાપના કરો, તેનું નામ રાવણેશ્વર રાખો, નાનકડું દેવાલય બનાવો. હા, અને તેને મારા નામ સાથે ભગવાન શિવશંકરના નામને જોડી દઉં એમ જ ને, રાવણ કહે છે. અને રાવણે ત્યાં જ પોતાની શક્તિથી એક નાનકડી ગુફામાં શિવલિંગની સ્થાપના કરી, તેનું નામ રાવણેશ્વર રાખ્યું અને તેની પ્રતિષ્ઠા કરી. આજે પણ પ્રભાસ પાટણમાં રાવણેશ્વર પૂજાય છે. અહીંયા લેખક એક બહુ સુંદર વાતને વાર્તા સ્વરૂપે રજૂ કરીને આપણને સૌને તે સ્થાનનું મહત્વ સમજાવ્યું છે. હવે પ્રભાસ પાટણ

પણ જઈએ ત્યારે રાવણેશ્વરના દર્શન કરવાનું અચૂકપણે આપણે એ ઘટનાને, એ પ્રસંગને આયોજનમાં ગોઠવવું જોઈએ. અહીં લેખક લખે છે કે રાવણ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યો કેવી રીતે, કેમ, આ બધા જ પ્રશ્નો અસ્થાને છે. સવાલ શ્રદ્ધાનો છે, પણ એક ઉલ્લેખ ભાવ બૃહસ્પતિની પ્રશસ્તિમાં છે કે રાવણે, એટલે કે રાવણ સમાન બળવાન કૃષ્ણે સોમનાથનું રૌપ્ય એટલે કે ચાંદી મંદિરમાં બનાવ્યું હતું એવો તેમાં ઉત્કીર્ણ ઉલ્લેખ જરૂર છે. હાલ તો પ્રભાસ પાટણ ગામમાં ભદ્રકાળીના મંદિરમાં તે સચવાયેલો છે. મતલબ જે વાર્તાઓ પુરાણોમાં છે અને સ્વરૂપે આપણી પેઢી દર પેઢી આવી છે એના અર્ક સ્વરૂપે સુંદર મજાના શિવાલયની વાત આપણે આજે માણી. વિરામ બાદ આવી તો બીજી વાર્તાઓને માણવાની છે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ફરી યાદ કરાવું, હવે એ આપણી બહેનનો પતિ છે. શેનો પતિ? વસુદેવજીએ કન્યાદાન કર્યું? મેં કે તે એ બહેનની વિદાય આપી છે? પણ લાગે છે કે તું જાણે છે કે આ દુષ્ટ છે કોણ. પેલો બાવો યતિ અને યાદવી સેના એને પરાજિત નથી કરી શકતી. આ હણાયેલા સૈનિકોને જોઈને મને કંઈનું કંઈ થઈ જાય છે. કાના કંઈક તો બોલ, મોંથી ફાટતો ખરો. તું જાણે છે કે એ કોણ છે? દાવ, ક્રોધમાં તમે શ્રવણ શક્તિ ગુમાવી છે કે શું? આ ગાંડીવનો ટંકરાવ અને દેવદત્તનો ધ્વનિ નથી સંભળાતો? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, આપણા ગુરુ. ઓ ગાંડીવ, દેવદત્ત, શંખ, એ તો કોંતે અર્જુન જ. પણ હું તને કહી દઉં, એ અર્જુન હોય કે સાક્ષાત ઇન્દ્ર, હું એને ક્ષમા ન આપી શકું ને તને આપવા નહીં દઉં. વાત જાણે આમ બની હતી. કૃષ્ણ અને બલરામ યાદવી સેના સહિત મથુરા છોડીને દ્વારિકા આવીને વસેલા ને એમને એક બહેન સુભદ્રા વહાલ સોઈ લાડકી વિધાતાએ ભુવન મનમોહિની બનાવવા જ જાણે એને સર્જી હતી. આખરે તો કૃષ્ણની ભગિની ને આ બંને ભાઈઓ એના બોલના ગુલામ. બહેન જો બોલે આકાશમાંથી ચંદ્રને તારા તોડી લાવીને એના ખોળામાં ધરી દે. અતુલ્ય સૌંદર્યની સામ્રાજ્ઞી બહેન વિવાહ યોગ્ય વયમાં આવી અને ભાઈઓ એને વરાવવાની ચિંતામાં વ્યસ્ત થઈ ગયા. આખા એ ભારતભરના યુવા રાજકુમારોનો વિચાર એમના માનસમાં આરંભાઈ ગયા. મોટા ભાઈ બલદેવને તો ગમી ગયો હસ્તિનાપુરનો રાજકુમાર દુર્યોધન. ગદા યુદ્ધમાં બલરામજીનો શિષ્ય પણ ખરો, એની ચપળતા અને તે મહત્વાકાંક્ષાને પોતે જાતે સાક્ષી હતા. હવે તો સુભદ્રા એને પરણે અને હસ્તિનાપુરની પટરાણી થાય એ જ યોગ્ય. બલદેવજી હવે સમયની રાહ જુએ છે. પણ કૃષ્ણ ઘણી અવઢવમાં છે. એ તો વિચક્ષણ બુદ્ધિ દુર્યોધનને એડીથી ચોટ સુધી ઓળખે અને બધા લક્ષણો કુલક્ષણોને પીછાણે. મનના ઊંડા ખૂણામાં કૌરવોને ધરતીના ભાર ગણીને અધર્મના પ્રતિનિધિઓ માની ધર્મયુદ્ધમાં એને પરાજિત કરવાના સોગઠા ગોઠવે. એને વળી બનેવી બનાવવાનો? સુભદ્રા સમી ધર્મપ્રિયા કન્યા એ દુષ્ટ સાથે સુખેથી રહી શકે? ના, દુર્યોધન

તો નહીં જ, પણ મોટા ભાઈને કોણ સમજાવે? ને બંને ભાઈઓનો તો ઠીક ત્રિકોણનો ત્રીજા ઉપરનો ખૂણો એટલે કે સુભદ્રા પોતે. કોઈએ એને પૂછ્યું કે તને કોણ ગમશે? ને એ સમયે તો પાછો સ્વયંવર રચવાનો. કન્યા સ્વયં પોતે પોતાના જીવનસાથીને પસંદ કરે ને એ માટે જરૂર જણાય તો કઠોર પરીક્ષા પણ યોજે. શું થયું હશે તે ઘટનાક્રમને માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

કૃષ્ણની યોજના અંતિમ ચરણોમાં પહોંચીને સુભદ્રાનો અભિલાષ અને અર્જુનનો તલસાટ બહેનને એક બનાવવા ઉદ્ધત થયા. કૃષ્ણે સુભદ્રાને યતિની સાચી ઓળખ આપી દીધીને તખતો ગોઠવાઈ ગયો. સુભદ્રાના હરણનો કારણ, બળદેવ તો કોઈ કાળે દુર્યોધન સિવાય કોઈને સ્વીકારી શકે એમ ન હતા, ને કૃષ્ણની જ યોજના મુજબ ગાંડીવધારી અર્જુન સુભદ્રાને રથારૂઢ કરીને ભાગ્યો. દ્વારકામાં હાહાકાર

હાહાકાર મચી ગયો. રક્ષકો ગાંડીવના ટંકારથી ને બાણના મારાથી પરાજિત થઈ ગયા ને હલા યુદ્ધનો ક્રોધ સાતમે આસમાને પહોંચી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. કૃષ્ણ, તું હવે મને શાંત કરવાનો પ્રયત્ન કરવાનો રહેવા દે, બલરામ કહે છે. એ અર્જુન હોય કે સ્વયં ઇન્દ્ર, હું એને ક્ષમા કરવાનો નથી. કૃષ્ણ સસ્મિત જ ભાઈને કહે છે, દાવ એકલા અર્જુનને શિક્ષા કરશો કે સાથે બહેન સુભદ્રાને પણ? સુભદ્રાને? એનો વળી શું વાંક? અપહરણ કરનાર જ દંડ્ય હોય. અપહરણ નહીં ભાઈ, હરણ. અપહરણ તો ત્યારે જ થાય જ્યારે બહેન ઈચ્છતી ન હોય. અહીં તો હરણ એટલે શું? સુભદ્રા પોતાની ઈચ્છાથી એની સાથે ગઈ હોય? ઓ પ્રભુ, એટલી હદે ભોળવી મારી બહેનને, બલરામ બોલી ઉઠે છે. ભાઈ, જાણો છો ને, હરણ તો ક્ષત્રિયોનો માન્ય અધિકાર છે. મને રૂકમિણીનું હરણ કરતી વખતે તમે જ તો સહાય કરેલી, યાદ છે કે ભૂલી ગયા? જો કૃષ્ણ, તું મને બીજે વાળ નહીં, મારો ક્રોધ હજી શમ્યો નથી. તો શમાવો મોટા ભાઈ, તમારા ક્રોધનો ડર ન હોત તો પિતાજીએ જ મંગળ વાદ્યો વગાડાવ્યા હોત. તો પિતાજી પણ જાણે છે આ વાત? હાસ તો, અન્યથા કોઈની હામ છે કે દ્વારિકામાંથી બલભદ્રની બહેનને માખણમાંથી મોવાળાની જેમ કોઈ સરકાવી જાય? ઓહ, તો હું જ અંધારામાં હતો એમ જ ને? ના ભાઈ, તમે શિષ્ય મોહમાં હતા એટલે સુપાત્રને ઓળખી ન શક્યા. આપણી બહેન માટે આથી ઉત્તમ વર વિશ્વમાં જન્મ્યો જ નથી. ચાલો પ્રસાદમાં જઈને પ્રસાદ લઈએ. પછી શું તે માણીશું? ગ્રામ બાદ મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ચાલો આપણે પ્રસાદમાં જઈને પ્રસાદ લઈએ. દીર્ઘ શ્વાસ લઈને લાંબો વિચાર કરી બલદેવ હસી પડ્યા અને પ્રસાદ તરફ નીકળ્યા. કૃષ્ણને અનુકૂળ પહેલી વાર થોડા થયા હતા એવું લાગ્યું કૃષ્ણને, કે આજે બલરામ થોડા અનુકૂળ છે. ને એ જ સુભદ્રાનો અભિમન્યુ અને એનો પુત્ર પરીક્ષિત, તેનો જન્મેન્જય પુત્ર આ પૃથ્વીના પાલકો થયા. ભરતવંશનું રક્ષણ થયું, તે ભારત વર્ષમાં પ્રભુસત્તા સાથે ધર્મસત્તા પણ પ્રભાવી રહી અને કૃષ્ણની વિચારધારા અનુરૂપ આ ભારતના ભૂખંડ પર ધર્મયુદ્ધની સ્થાપના થઈ. શ્રોતા મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી રહી છે? અધ્યાત્મ, ધાર્મિકતા, પૌરાણિક કાળ, પુરાણોમાં અને કિંવદંતીઓમાં વહેતી આવતી ને જેના અસ્તિત્વના પુરાવા પ્રભાસ પાટણમાં છે, તેની પાછળના સત્યોને વાર્તા સ્વરૂપે આપણા લેખક ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર સાહેબે જ્યારે અહીં સાંસ્કૃતિક શબ્દોની સાથે નિરૂપ્યા છે, ત્યારે આપને કેવું લાગી રહ્યું છે તે પ્રતિભાવ અમને મોકલી આપો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, એક્સ પર સોશિયલ મીડિયાના અકાઉન્ટ સિવાય અમારી મોબાઈલ એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર પરથી ને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ અને 95129688 અમારા મોબાઈલ ના વોટ્સએપ નંબર પર માત્ર વોટ્સએપ કરીને સંદેશાઓ મોકલી શકો છો. ફરી મળીશું આ વાર્તાના, આ પુસ્તકના આગળના અનુસંધાન સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

હેલો, ધીસ ઇઝ આરજે પ્રિયંકા એન્ડ યુ આર લિસનિંગ રેડિયો 90.4 FM. વાત કરવી છે તમારી જોડે કે જ્યારે કોઈ વસ્તુ તમને મળે નહીં ને ત્યાર સુધી એને પામવાની ઝંખના જબરજસ્ત પ્રબળ થઈ જતી હોય, પણ જ્યારે તમને એ વસ્તુ મળી જાય પછી એની વેલ્યુ એ તરત જ ઘટી જાય છે. તમે હમણાં રિસેન્ટમાં આવેલી મૂવી ધુરંધર વિશે જ વાત કરી લો. ધુરંધર જ્યારે આવી ત્યારે

એનું જાણે ઘોડાપુર ઉમટ્યું ને મૂવી જોવા માટે, એવું હતું. થિયેટરોની અંદર હાઉસફુલના બોર્ડ હતા, બધા જ ધુરંધર મૂવી જોઈને આવેલા. ધુરંધર પાર્ટ ટુ આવ્યું ત્યારે પણ પહેલેથી જ તૈયારી હતી ધુરંધર જોવાની, કારણ કે 4 કલાકનું મૂવી હોય અને જોવાની એક્સાઇટમેન્ટ હોય, એનાથી વધારે શું જોઈએ. પણ જ્યારે હમણાં રિસેન્ટમાં આ મૂવી હમણાં જ આવ્યું ટીવી ઉપર, શું ત્યારે તમને મૂવી જોવાની એટલી એક્સાઇટમેન્ટ હતી જેટલી તમને થિયેટરમાં જઈને જોવાની હતી? આજે તમારી સાથે આ જ વાત કરવી છે. વર્ષો પહેલાં જ્યારે વેકેશન પડતું ત્યારે ઘરમાં એક એક્સાઇટમેન્ટ રહેતી. બે વસ્તુઓ મહત્વની હતી, સાયકલ, વિડીયો ગેમ્સ રમવું. પણ અત્યારે એ વેકેશન અમુક સમય પછી તમને બોરિંગ લાગવા માંડે. આપણે સ્કૂલમાં જતા હોઈએ કે કોઈ પણ જગ્યાએ જતા હોઈએ, તમને અમુક બ્રેક મળે ત્યારે તમને એમ લાગે કે ક્યારે વેકેશન પડે, ક્યારે આપણે છૂટા થઈએ. પણ વેકેશન પડે એટલે થોડા ટાઈમમાં આપણને એવું લાગે કે હવે જલ્દી સ્કૂલ ખુલી જાય તો સારું. એવી જ રીતે કોઈ વ્યક્તિ તમારા જીવનની અંદર તમે એને ઝંખતા હોય, પણ જ્યારે એ તમને મળી જાય ને પછી તમને એની વેલ્યુ ના રહે. કેમ ખબર છે? કારણ કે ક્યારેક ક્યારેક આપણે વસ્તુ હોય કે વ્યક્તિ એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા લાગીએ. કોઈ પણ વ્યક્તિની કિંમત આપણને ત્યારે જ સમજાય જ્યારે એ આપણા જીવનમાં ના હોય. અને જ્યારે એ જીવનમાં ના હોય ને ત્યારે આપણને ખબર પડે કે આના વગર મારા જીવનની અંદર આટલો સમય અથવા તો આટલો પાર્ટ એ ખુશ રહ્યા વગરનો જાય છે. તમારા જીવનમાં એવું કયું વ્યક્તિ છે કે જેને તમે આજકાલ ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા માંગો?

પોસ્ટમેન હતો. લગભગ છેલ્લા 10 વર્ષથી એ પોસ્ટમેન તરીકેની ફરજ બજાવતો હતો. એક દિવસ એના હાથમાં એક કવર આપ્યું અને આ કવરની અંદર લખ્યું હતું, પ્રતિ દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ. પોસ્ટમેનને થયું, આવું તો વળી કેવું એડ્રેસ, અને આવું લખનાર કોણ કે જેને ડાયરેક્ટ ભગવાન દ્વારિકાધીશને જ લખી દીધો પત્ર. પોસ્ટમેનને થયું કે લાય ચાલ હું બી થોડો વાંચી લઉં. અંદર લખ્યું હતું, પ્રિય દ્વારિકાધીશ કૃષ્ણ ભગવાન, પ્રણામ. હું 72 વર્ષની છું, પેન્શન પર જીવું છું. હમણાં મારું પર્સ ચોરાઈ ગયું. એ પર્સમાં 1000 રૂપિયા હતા. મારું આ મહિનાનું પેન્શન તો પતી ગયું છે, હજી 10 દિવસ બાકી છે. દીકરી અને જમાઈને જમવા બોલાવ્યા છે, તો હે પ્રભુ મારી મદદ કર. જેમ નરસિંહ મહેતાની તે લાજ રાખી તેમ મારી લાજ રાખ. આ લેટર વાંચી અને પોસ્ટમેન ગદગદિત થઈ ગયો. એને પોતાની પોસ્ટ ઓફિસના દરેક વ્યક્તિને આ વાત સંભળાવી અને બધાએ નક્કી કર્યું કે આપણે આ માજીની મદદ કરીશું. બધાએ પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું અને 800 રૂપિયા ભેગા કર્યા. 800 રૂપિયા ભેગા કરી અને જે એડ્રેસથી આ પત્ર આવ્યો હતો ત્યાં મોકલી દીધો. થોડા સમય પછી ફરીથી એ જ પત્ર આવ્યો અને અંદર લખ્યું હતું, પ્રતિ દ્વારિકાધીશ. એટલે બધાને એક્સાઇટમેન્ટ થઈ કે આને શું લખ્યું હશે પત્રમાં. આખી પોસ્ટ ઓફિસના બધા ભેગા થઈ ગયા અને એક જણે કવર ખોલીને વાંચવાની શરૂઆત કરી. અંદર લખ્યું હતું, અતિ પ્રિય દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ, તે મારી લાજ રાખી ગીરધારી. તારા મોકલેલા રૂપિયામાંથી જમવાનું એ થઈ ગયું અને દીકરીને 51-51 શકન પણ અપાઈ ગયું. પણ તે જે રૂપિયા મોકલેલા એમાં 800 જ હતા, 200 ખૂટતા હતા. કદાચ 100% પેલા પોસ્ટ ઓફિસ વાળા પેલા ટપાલીએ આ 200 રૂપિયા ચોરી લીધા હશે. સુખી રહેવું હોય તો કોઈનો પોસ્ટનો લેટર, ઈમેલ, SMS વાંચવો જ નહીં, અને વાંચી લીધો હોય તો તેના પર એક્શન લેતા પહેલા 1000 વખત વિચાર કરવો. કારણ કે તમારો ઈરાદો સારો હોઈ શકે છે, પણ કદાચ તમારું લીધેલું એક્શન એ સમય માટે યોગ્ય ના હોઈ શકે.

આપણો એક જ દુશ્મન છે, મારો અને તમારો એક કોમન એનિમી છે. એ દર અઠવાડિયે આવે છે અને આ શત્રુનું આક્રમણ દર રવિવારે સાંજથી શરૂ થઈ જ જાય છે. સન્ડે રાત્રે પથારીમાં પડીને આ વેરીના વિચારો આવે છે. જેવી ઊંઘ પૂરી થાય, આંખ ઊંઘડે એટલે આપણો દુશ્મન સાક્ષાત દર્શન દે. અને આપણા વિલનનું નામ છે સોમવાર. મંડે મોર્નિંગ્સ આર મોસ્ટ સ્ટ્રેસફુલ મોમેન્ટ ઓફ ધ વીક. દુનિયાનું સૌથી અઘરું કામ એ ટ્રાન્ઝિશન, એટલે કે સન્ડે ટુ મંડે. એવું નથી લાગતું કે આપણે કામ કરવું નથી ગમતું, પણ કામની શરૂઆત કરવા માટેની સ્ટ્રગલ ઘણી બધી પડે છે. ગાડી ગિયરમાં પડતા થોડી વાર લાગી જાય છે. ઘણા લોકો આખું વીક સતત કામ કરે અને વીકેન્ડ આવતા આવતા તો રખવાયા થઈ જાય. આવરા બાવરા બનીને બધું કામ પતાવી દે, પેલું પણ એન્જોય કરી લે એમ વિચારીને રવિવારના 24 કલાક મજાના નામે ઈચ્છાઓની મજૂરી કરી નાખે અને એમાં નીચો વહી જાય. ઘણા લોકો એવા પણ હોય છે જેમને સેટરડે સન્ડે જેવું કશું હોતું જ નથી, વીકેન્ડમાં એ કામ કરતા હોય. મને એ લોકોની બહુ દયા આવે જેમણે શનિ રવિ પણ મંગળ બુધ જેવું જ હોય છે. એમની મેન્ટલ હેલ્થનું શું થતું હશે વિચાર કરો. જ્યારે કોઈ યુરોપિયન કન્ટ્રીમાં ફરવા જઈએ ત્યારે આપણને સમજાય કે ખરા અર્થમાં રજા ભોગવવી શું છે. તેના લોકો પોતાની ફેમિલી સાથે, પોતાના ફ્રેન્ડ્સ સાથે જે વીકેન્ડ એન્જોય કરે છે એ જોઈને આપણને એમ થાય કે ભારતમાં તો બધા આપણે મજૂરી જ કરીએ છીએ. આ લોકોને ઇનવાઇન્ડિંગનો અર્થ ખબર છે. દોરી પર ચડેલા વળ જ્યારે ઉતરે ને ત્યારે જ તાણ ઘટે. યુરોપના લોકો મનગમતી પ્રવૃત્તિ જેમ કે સાયકલિંગ, સ્વિમિંગ, હાઇકિંગ, ટ્રેકિંગ, રીડિંગ, કુકિંગ ઓર જસ્ટ પોતાના જીવનને રસપ્રદ બનાવવા માટે કરે છે. જે રીતે એ લોકો વીકેન્ડને સુંદર ચિત્રની જેમ મઠારતા હોય છે એમાં આરામના રંગોની પીંછી પણ ફેરવતા હોય છે. અને આપણે તો રઘવાટ રઘવાટ ને રઘવાટ. જેટલું ઇમ્પોર્ટન્સ આપણે કામને આપીએ છીએ એટલું રજાને પણ આપીએ, જેટલું પ્લાનિંગ આપણે કામનું કરીએ છીએ એટલું રજાનું પણ કરીએ. રવિવારે જો તમને નાહવાનો આનંદ લેવામાં 10 મિનિટ એક્સ્ટ્રા ન ગાળો તો શું મતલબ? સન્ડે હોય ને જમવામાં તમારી ફેવરેટ આઈટમની લિજ્જત ના માણો તો શું મતલબ જમવાનો? બાળકો સાથે ના રમી શકો અને તમારી એક્ટિવિટી જે તમને ગમે છે એ ના કરી શકો તો શું મતલબ? વેતરું કરતા દરેક વ્યક્તિ માટે 2 વસ્તુ જરૂરી છે. એક તો રવિવારની મજા કરવી જોઈએ અને સોમવારની સવાર સરસ પડવી જોઈએ. મંડે એ કોઈ વિલન નથી, 1 વર્ષમાં 52 વાર કોઈ નવા કામની બિગનિંગનો ચાન્સ આપે છે આ મંડે. ગયા વીકમાં જે ન થઈ શક્યું એ કરવાનો ચાન્સ આપે છે મંડે. તો આપણું જીવન કેવું બનાવવું આપણા હાથમાં છે.

0: અમુક લોકો એમના પ્રોબ્લેમને બરાબર પરિચયમાં હોય અને એના સોલ્યુશન પણ ખબર હોય, છતાં પણ એ પોતાના સોલ્યુશનને કદી અમલમાં મૂકે જ નહીં. પૃથાનો બહુ ટિપિકલ પ્રોબ્લેમ છે, એને જોબ કરવી છે પણ એ જોબ કરતી નથી. એને ખબર છે કે જોબ કરવાથી બે ફાયદા થશે, એક એને ફાઇનાન્શિયલી સપોર્ટ મળી જશે અને બીજું તેના અસ્તિત્વને એક ઓળખ મળી જશે, એની ક્ષમતાનો યોગ્ય ઉપયોગ થશે, તેની ઊર્જાને યોગ્ય દિશા મળશે અને તેનો પોતાનો વિકાસ થશે, એને કંઈક કર્યાનો આનંદ થશે. આ આનંદ દિન પ્રતિદિન વધતો જશે. પૃથાને આ બધું બરાબર ખબર છે, છતાં એ જોબ નથી કરી શકતી, કારણ એની પાસે સ્વતંત્ર નિર્ણય શક્તિનો અભાવ છે. એક સિમ્પલ ડિસિઝન લેવામાં પણ તે પાછી પડે છે, કોઈ પણ દેખીતા કારણ વગર એ વિચારે જ કરે છે, હું આમ કરું કે ના કરું, વાત પાછળ ફેલાતી જ જાય છે. સરવાળે નુકસાન કોને? પૃથાને પોતાને. આવા ઘણા લોકો હોય છે જેઓ નિર્ણયો પાછા જ થેડતા હોય છે, ડીલે કરતા હોય છે, સતત હા ના હા ના, અને પછી કરિયરનો નિર્ણય હોય કે પછી વસ્તુ ખરીદવાની હોય, તેઓ સતત વિચાર કરે, કોઈ નિર્ણય લે જ નહીં. અમુક લોકો એવા હોય છે જ્યારે પૂછો કે શું જમવું છે તો પણ એમ જ કે ખબર નહીં. ઘણાને મેડિકલ ટ્રીટમેન્ટમાં આવું થતું હોય છે, માંદગી વખતે શું કરવું એ પણ નક્કી ના કરી શકે, યોગ્ય નિર્ણય ન લેવાની સિચ્યુએશનમાં સમયનો વ્યર્થ થઈ જાય. દીવો દીવો એમ બોલવાથી અંધારું દૂર નથી થઈ જતું, વરસાદ છે એમ બોલવાથી વરસાદ અટકી નથી જતો. જો આપણે વરસાદથી બચવું છે તો છત્રી અને રેઇનકોટ પહેરીને તો બહાર નીકળવું જ પડશે અને દીવો પ્રગટાવવા માટે આગને પેટાવવી જ પડશે.
1: Somebody.

रस्तों सी होती है। हर मोड़ के बाद नया रास्ता जरूर मिलता है। पहाड़ों पे तो आप गए ही होंगे। पहाड़ों पे एक के बाद एक जैसे मोड़ आते हैं, हम टर्न लेते हैं और नया रास्ता खुलता है ना, उम्मीद का भी वैसा ही कुछ है। उम्मीद पे ही तो दुनिया कायम है। आवे सांभळ्यो तो एक रिक्शाना प्रवचन, रिक्शावाळा तरफथी फ्रीनू प्रवचन आपणने मळतुं ज रहे। ખાસ કરીને પાલનપુરના રિક્ષાવાળા હોય અને તમને એક સારી એવી ફ્રીની એડવાઇસ આપી દે ત્યારે શું મજા આવે? જોકે આમાં હિન્દીમાં મને એડવાઇસ મળી મને થોડું નવું લાગ્યું। હું જ્યારે પણ રિક્ષામાં બેસું ત્યારે રિક્ષાવાળા જોડે વાત કરવાની મને મજા જ આવે। રિક્ષાવાળા ભાઈ એ તમને નવી નવી ટાઈપની વાતો કે। તમે વિચાર કરો, તમે ગાડીમાં કે એક્ટિવામાં જતા હોય તમારા પર્સનલ ટ્રાન્સપોર્ટથી, પણ તમે જ્યારે રિક્ષામાં કે એમાં જાઓ તમને મજા ક્યારે વધારે આવે? રિક્ષાવાળા ભાઈ તમને દરેક પ્રોબ્લેમ બી કહેશે અને પ્રોબ્લેમનું સોલ્યુશન બી કહેશે, અને મને અમુક વાર એવું લાગે કે રિયલમાં એમને જે સોલ્યુશન આપે છે રિયલમાં એ જ સાચું સોલ્યુશન છે। એમનું થિંકિંગ સારું છે, એમનું વિચારવાની વાત સારી છે। હમણાં વચ્ચે હું અમદાવાદ ગયેલી એક્ઝામ માટે, અને અમદાવાદ ગઈ ત્યારે એક રિક્ષાવાળા ભાઈ મને મળ્યા। મેં એમણે કીધું કે મને મેટ્રો સ્ટેશન સુધી જવું છે, તો એમણે મને વચ્ચે રસ્તામાં એવું કીધું કે શાની એક્ઝામ હતી? મેં એમણે કહ્યું કે મારે આની એક્ઝામ હતી, ત્યારે એમણે મને પૂછ્યું કે બેન આ બધું ના કરો કે યુપીએસસી કરો। મેં એમણે કહ્યું કે ભાઈ આટલું એક શિક્ષકની મારાથી થતી નથી, તમે યુપીએસસીની વાત કરો। ત્યારે એમણે મને કહ્યું કે બેન સપના હંમેશા મોટા રાખો, હું રિક્ષા ચલાવું છું અને યુપીએસસીની જોડે જોડે તૈયારી કરું છું અને જોડે ભણું બી છું, અને મને નક્કી છે કે આ વખતે હું ક્રેક કરી લઈશ। તમે વિચાર કરો કે એક વ્યક્તિ પોતાના ઘરની જવાબદારી પણ લઈને બેઠો છે અને પોતાના સપનાની જવાબદારી પણ લઈને બેઠો છે। આ વાત મને એ રિક્ષાવાળા જોડેથી શીખવા મળી કે સપનાને બી જીવો અને જવાબદારીને બી જીવો। તમારું શું કહેવું છે આની ઉપર? મળું છું નાનકડા વિરામ બાદ, ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે।

અનુપમ ખેર અને અમિતાભ બચ્ચન બંને જણા ઘણી બધી ફિલ્મો સાથે કરી. એમની એક યાદગાર ફિલ્મ હતી આખરી રસ્તા, જેમાં અમિતાભ બચ્ચનનો ડબલ રોલ હતો. પિતા અને પુત્ર બંનેની ભૂમિકા એમણે નિભાવી. અનુપમ ખેર અમિતાભના મિત્રની ભૂમિકામાં હતા. હવે મદ્રાસમાં એટલે કે અત્યારના ચેન્નઈમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. અનુપમ શૂટિંગ માટે એક કલાક લેટ પહોંચ્યા. મેકઅપ રૂમમાં એસી ચાલતું ન હતું. કાળ ઝાળ ગરમીમાં અનુપમ અકળાયા અને પ્રોડક્શન મેનેજરને ખખડાવી નાખ્યો. એમણે કહ્યું, મારો આજનો પહેલો સીન કોની સાથે છે? મેનેજરે કહ્યું, અમિતજી સાથે. અનુપમે કહ્યું કે ચાલો અમિતજીને મળી લઈએ, એમની સાથે વાત કરીએ. એ જ્યારે સેટ ઉપર જાય છે ત્યારે એમણે જોયું કે અમિતાભ બચ્ચન દાઢી મોજ વીક પેન્ટ શર્ટ કોટ બધાની સાથે તૈયાર બેઠા હતા. ઉપરથી શાલ ઓઢીને ખૂણામાં ખુરશીમાં બેસીને શાંતિથી પુસ્તક વાંચતા હતા. ઘણા એક્ટર્સની એવી આદત હોય છે કે સેટ ઉપર બીજું કામ ચાલતું હોય ત્યારે એમનું કામ ના હોય ત્યારે બુક વાંચે. અમિતજી ફિલ્મમાં ગેટઅપમાં તૈયાર થઈ કોટ ઉપર શાલ ઓઢીને વાંચતા હતા એટલે અમિતાભ બચ્ચનને જોઈ અનુપમ ખેરે પૂછ્યું, એસી કામ નહીં કર રહા હૈ ઓર આપ દાઢી મૂછ કોટ કંબલ યે સબ પહેન કે રખા આપકો ગરમી નહીં લગ રહી? આ વાત સાંભળી અમિતાભ બચ્ચને જવાબ આપ્યો, અનુપમ ગરમી કે બારે મેં સોચતા હું તો લગતી હૈ, નહીં સોચતા તો નહીં લગતી. કેટલી મોટી વાત કરી દીધી અમિતજી. બે યાર, ગરમીનો ત્રાસ પણ સરખો છે, ગરમી પણ સરખી છે, એસી પણ સરખું જ કામ નથી કર્યું અને એમાં પણ એપ્રિલ છે. તો આ પ્રકારના વાક્યો આપણે ઉનાળામાં કેટલા કાને પડે કે બહુ ગરમી છે, નથી સહન થતું, ગરમી ગરમી કહેવાતી ગરમી ઓછી નથી થઈ જતી. આ પ્રસંગમાં અનુપમ ખેર એવું શીખ્યા કે સમયને કેવી રીતે રિએક્ટ આપવો ને અને કામ પ્રત્યે કેવું ડેડિકેશન કરવું એ આ માણસ જોડેથી શીખવા જેવું છે.

આ વાત આપણે પણ એપ્લાય કરવા જેવી છે. લાઈફની દરેક એવી સિચ્યુએશનમાં જે આપણને અનુકૂળ વાતાવરણ ન મળે ને અને બધું જ પ્રતિકૂળ હોય ત્યારે, લાઈફ એવી દરેક વસ્તુ જે આપણને દુઃખ આપતી હોય, દર્દ આપતી હોય, જીવનમાં કોઈ આવી ઘટના બની ગઈ હોય જેણે આપણને ઘા આપ્યો હોય, બધા જેમાં જેટલું યાદ કરીએ એટલું આપણને વધારે હેરાન કરશે. પેલું નથી કહેતા, દર્દ કે બારે મેં સોચોગે તો લગેગા, નહીં સોચોગે તો નહીં લગેગા.

એટલે દહીં જમાવાનું રહી ગયું છે, જરા જોઈ લે ને, ત્યાં વાટકીમાં મેળવણ પડ્યું છે. અને જજે હો, એક ચમચીથી વધારે મેળવણની જરૂર નહીં પડે. મારી મમ્મીએ મને રાત્રે દહીં જમાવાનું યાદ કરાવ્યું. હું દૂધમાં મેળવતી જ હતી ત્યારે મને વિચાર આવ્યો, માત્ર એક ચમચી મેળવણ એ આખા તપેલી ભરા દૂધનું કેવું આખું સ્વરૂપ બદલી નાખે છે. ગમે તેટલું દૂધ હોય એની જમાવાની તાકાત એક ચમચી મેળવણમાં છે. આ મેળવણ એટલે માણસનું વિલ પાવર, આ મેળવણ એટલે માણસની પોતાના જાત ઉપરનો વિશ્વાસ. ભલ ભલી અઘરી સિચ્યુએશન હોય એને સફળતામાં કન્વર્ટ કરવા માટે સેલ્ફ બિલીવ આપણને જોઈએ જ, જોઈએ ને જોઈએ જ. દહીં જમાવાની આખી ઘટનાનું એક બીજું અર્થઘટન પણ નીકળે, કોઈ પણ નાના માણસને નબળો ગણવાની ભૂલ ન કરવી, એ જ રીતે પોતાની જાતને કદી નબળી પણ ન ગણવી, નાની પણ ન ગણવી, અને નાનો તો એ રાઈનો દાણો એ યાદ રાખવું. નાનકડી ચમચી જેટલું મેળવણ હોય ને તો જ દહીં જામે, એટલે કોઈ પણ નાના માણસને ઓગણવાની ભૂલ કરવી જ નહીં. લગાન ફિલ્મ યાદ છે ને, એમાં પેલો સૌથી નાનો પ્લેયર કચરો નામ હતું એનું, અને તેને બરાબર હાથ પણ નહોતો હલતો. જે ખેલાડી હાથેથી અશક્ત હતો એ જ છેલ્લો બોલ સ્પિન કરીને મેચ જીતાડે છે. આપણી ટીમમાં જે કદાચ સૌથી વીક હોય ને એ જ આપણા જીતનું કારણ બની જાય. એટલે કદી કદી કોઈને પણ નાના ન ગણવા અને અગણવા પણ નહીં. આપણી નાની નબળાઈ કદી સૌથી વધુ શક્તિશાળી પાસું બની જતી હોય છે અને દરેક મુશ્કેલને તકમાં પલટી દેતી હોય છે.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: મજામાં ને? આજની વાર્તા ખૂબ જ રસપ્રદ છે અને એની સાથે જોડાય છે આપણો એક તહેવાર. તો આજની વાર્તા છે ભક્ત પ્રહલાદની. જુઓ આ ચિત્ર જુઓ. હવે કહો તો તે કયા તહેવારની ઉજવણી દર્શાવે છે? હોળી. સાબાશ, એકદમ સાચી વાત. હો, હોળી. બાળ દોસ્તો, હોળીમાં તમે શું શું કરો છો? મજા આવે ને? બહુ જ મજા આવે ને? સાચી વાત. આપણા દેશમાં આ હોળીનો તહેવાર કોઈકની યાદમાં ઉજવાય છે. કોની યાદમાં ઉજવાય છે એ તમે જાણો છો? હા, બોલો જોઈએ, કોની? ભક્ત પ્રહલાદની યાદમાં. સાબાસ, આ છે ભક્ત પ્રહલાદ. તો આવો આજે આપણે આ ભક્ત પ્રહલાદની વાર્તા સાંભળીએ. હજારો વર્ષો જૂની આ વાત છે. દાનવોનો એક રાજા હતો. દાનવો એટલે કોણ ખબર છે તમને? દાનવો એટલે રાક્ષસ. દાનવોના આ રાજાનું નામ હતું હિરણ્યકશ્યપ. તેને ભગવાનનું વરદાન હતું કે તે કદી કોઈનાથી ના મરે. ને એક પુત્ર હતો. એ પુત્રનું નામ હતું પ્રહલાદ. આ રાજાના રાજ્યમાં કોઈ ભગવાનનું નામ કે એનું સ્મરણ ન કરી શકે. જો કોઈ પણ ભગવાનનું ભજન કરે તો રાજા એને દંડ કરે. એકવાર એક કુંભારના નિંભાણામાં બિલાડી અને તેના બચ્ચા ફસાઈ ગયા હતા. બિચારા ખૂબ જ રડ્યા કરતા હતા. એ બહાર નહોતા નીકળી શકતા. પેલો કુંભાર અને કુંભારણ રામ નામની ધૂન કરી એને બચાવવાનો પ્રયત્ન કરતા હતા. રામ નામનો પ્રયત્ન કરી પ્રાર્થના કરવા
1: લાગ્યા.
0: પ્રહલાદ ત્યાં ચાલતા ચાલતા આવ્યા. આ રામધૂન સાંભળી તેને ન ગમ્યું. તેમણે આ રામધૂન અટકાવવા માટે કહ્યું. કુંભારે બંને હાથ જોડી સાચી હકીકત કહી. કુંભારે કહ્યું,
2: માફ કરજો હા, પણ છે ને આ નિંભાડામાં બિલાડી અને એના બચ્ચા ફસાઈ ગયા છે. એને બહાર કાઢવા માટે અમે ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે. એટલે પ્રહલાદ કહે,
3: જો એ બચ્ચા ને બિલાડી અંદરથી જીવતા નીકળે તો તને સજા નહીં થાય.
0: ને શું થયું ખબર છે? ભગવાનની કૃપાથી નિંભાડામાંથી બચ્ચા અને બિલાડી જીવતા નીકળ્યા હતા. હા, બસ આ પ્રસંગ પછી પ્રહલાદ રામનો ભક્ત બની ગયો અને સતત રામ નામના જાપ કરવા લાગ્યો.

0: પરંતુ બાલદોષ તો પ્રહલાદની આ ભક્તિ તેના પિતાને જરાય પસંદ ન હતી. તેણે પ્રહલાદને ભક્તિ છોડી દેવા માટે વિનંતી કરી, પરંતુ પ્રહલાદ ન માન્યો. તેને તો રામધૂનનો નશો ચડ્યો હતો અને તેથી જ તેના પિતાએ તેને મારી નાખવાના ઘણા પ્રયત્નો કર્યા. દરેક વખતે ભગવાને પોતાના ભક્ત એવા બાળક પ્રહલાદનો બચાવ કર્યો. આ જોઈ રાજા હિરણ્યકશ્યપ ખૂબ જ ગુસ્સે થતો હતો. તેને જરાય નહોતું ગમતું. તેને સમજાતું જ નહોતું કે દરેક વખતે આ પ્રહલાદ કેવી રીતે બચી જાય છે.
1: સમજાતું નથી આ પ્રહલાદ દરેક વખતે કેવી રીતે બચી જાય છે. હું એને મારવાના પ્રયત્ન કરું છું, પણ એ દરેક વખતે બચી જાય છે. એને મારવાની કોઈ યુક્તિ કરવી જ પડશે, કશુંક તો વિચારવું જ પડશે.
0: રાજા હિરણ્યકશ્યપને હોલિકા નામની એક બહેન હતી. તેને અગ્નિ ન બાળી શકે એવું વરદાન હતું. રાજાએ હોલિકાને બોલાવીને કહ્યું,
1: બેન હોલિકા, તારે પ્રહલાદને લઈને આગમાં બેસવાનું છે, ખબર પડી?

0: मुझे वो मोटा भाई नो हुकम।
1: राजा हिरण्यकश्यप ना हुकुम थी आग तैयार કરવામાં આવી અને હોલિકા બાળક પ્રહલાદને લઈ આગમાં બેઠી, પણ આ શું? હોલિકા બળી ગઈ અને પ્રભુની કૃપાથી પ્રહલાદને જરાય ઈજા ના થઈ. રાજ્યના લોકો આ જોઈ આનંદમાં આવી ગયા અને ઢોલ નગારા વગાડવા લાગ્યા. બધા ખુશ ખુશ થઈ ગયા. જોયું ને બાળ દોસ્તો, આ હોલિકાના દહનના કારણે હોલિકાના નામ પરથી આ તહેવારને હોળી નામ આપવામાં આવ્યું અને ત્યારથી જ આપણા દેશમાં ભક્ત પ્રહલાદની યાદમાં આ હોળીનો તહેવાર ઉજવાય છે. ફાગણ સુદ પૂનમની સાંજે ગામના નાકે કે ચોકમાં હોળી પ્રગટાવાય છે. લોકો હોળીનું પૂજન કરે છે. બીજે દિવસે ધૂળેટીનો તહેવાર મનાવાય છે. એકબીજાને અલગ અલગ કલરના રંગો લગાવી પિચકારીમાં અલગ અલગ પ્રકારનું પાણી ભરી એકબીજા પર છાંટે છે અને મજાનો આનંદ લે છે.
2: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

0: रखे कट।
1: તમે સાંભળી રહ્યા

0: रे चट। તમે સાંભળી રહ્યા છો
1: માં રમીલા નામની એક છોકરી તેની માતા સાથે રહેતી। રમીલાની માતા ખેતી કામ કરતી અને રમીલા પાંચમા ધોરણમાં ભણતી। શાળાએથી ઘરે આવીને પણ એ વાંચવા બેસી જતી। રમીલાની માતા પર ઘર અને ખેતી કામ એમ બંને જવાબદારી હોવાથી એ ઘણીવાર રમીલાને પણ ઘરના કામ સોંપ્યા કરતી। જેવી રમીલા નિશાળે જવા માટે નીકળે ત્યાં જ એની માતા રમીલાને કઈ ને કઈ કામ સોંપી જ દે।
2: ઓ માં, મારે નિશાળનો સમય થઈ ગયો છે, હું નિશાળે જાઉં છું।
3: બેટા, આ વાસણ સાફ કરી દે, પછી નિશાળે જજે।
1: આવું રોજ બનવા લાગ્યું। જેવી રમીલા શાળાએ જવા નીકળે કે તરત એની માં એને ટકોરે અને નાનું મોટું ઘરનું કામ સોંપ્યા કરે। રમીલા આજ્ઞાંકિત છોકરી એટલે માતાનું ચીંધેલું કામ પૂરું કરે અને પછી જ શાળાએ જાય। શાળામાં એ સૌથી છેલ્લે પહોંચે।
2: માં, નિશાળનો ઘંટ વાગ્યો છે, મારે મોડું થયું, હું શાળામાં જાઉં।
3: બેટા, આ એક બે રોટલા બનાવીને નિશાળમાં જજે।
1: ચોમાસાની ઋતુ આવી, મુશળધાર વરસાદ વરસવા લાગ્યો। રમીલાને તો વરસાદ વરસતો હોય તો પણ શાળાએ તો જવું જ હોય, તેને તો ભણવાનું ખૂબ ગમતું, પણ વરસાદ પડતા ખેતરમાં વાવણી કરવાની હોય। રમીલાની માતાને ખેતરમાં વાવણી ક્યારે થઈ રહેશે તેની ચિંતા હતી।
2: માં, વરસાદ ખૂબ જ છે, પણ મારે નિશાળે તો જવું જ પડશે।
3: બેટા, અત્યારે વાવણીના દિવસો છે, આજે જા પણ કાલથી ના જતી।
1: આમ વાવણીના દિવસોમાં રમીલાનું શાળાએ જવાનું અટકી ગયું અને તેની માતાના કામ રમીલાએ માથે લઈ લીધા, જેમ કે ખેતરમાં ઘાસ કાપવું, ઘરે કપડાં ધોવા, ઘર અને આંગણું સાફ કરવું। આવા નાના મોટા કામમાં રોકાઈ જવાના કારણે રમીલા તો નિશાળે જવાનું ભૂલી ગઈ। ક્યારેક તે નિશાળે જવાનું પૂછતી પણ તેની માતા તેને ના પાડતી અને કંઈ ને કંઈ ઘરકામ ચીંધતી। ઘણા દિવસ રમીલા નિશાળે ન ગઈ એટલે તેના વર્ગ શિક્ષિકા હસ્મિતાબેન તેના ઘરે ગયા। તેમણે રમીલાની શાળામાં ગેરહાજરીનું કારણ પૂછ્યું।
4: સવિતાબેન, નમસ્તે, તમારી રમીલા શાળામાં કેમ આવતી નથી?
1: રમીલાની માતાએ જવાબ પાડ્યો।
3: આવો બેન, પણ આ છોકરીની જાતને વધારે ભણાવીને શું કરવાનું?
1: સવિતાબેનની આવી વાત સાંભળી રમીલાના શિક્ષિકાબેનને ખૂબ દુઃખ થયું। તેમણે પોતાના હાથમાં રહેલું પુસ્તક ખોલી તેમાંથી આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલનું ચિત્ર બતાવી કહ્યું।
4: જુઓ આ ચિત્ર, આ મહિલા આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા, તેમનું નામ છે શ્રીમતી પ્રતિભા પાટીલ।
1: શ્રીમતી પ્રતિભા પાટીલ વિશે સમજાવ્યા બાદ અસ્મિતાબેને બીજું ચિત્ર ખોલ્યું। તે અવકાશ વિજ્ઞાની કલ્પના ચાવલાનું હતું। તે ચિત્ર બતાવી શિક્ષિકા બેને છોકરીઓને ભણાવવું કેમ જરૂરી છે તે સમજાવ્યું।
4: અને આ ચિત્ર જુઓ, આ છે કલ્પના ચાવલાનું ચિત્ર, જેઓ મોટા મહિલા અવકાશ વિજ્ઞાની હતા।
1: રમીલાના માતા પણ વિસ્મય પામ્યા,
3: શું વાત છે?
1: ત્યારબાદ અસ્મિતાબેને કિરણ બેદીનું ચિત્ર બતાવ્યું।
4: આ ચિત્ર કિરણ બેદીનું છે। કિરણ બેદી એટલે ભારતના, આપણા દેશના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી। એમણે જેલના કેદીઓને સારા નાગરિક બનાવવાનું કાર્ય ઉપાડ્યું હતું।

0: એમનું ચિત્ર બતાવી શિક્ષિકા બહેને સમજાવ્યું કે એક ભણેલી સ્ત્રી શું કરી શકે. અસ્મિતાબેને બધાની વાત કરીને સમજાવ્યું કે દીકરીને ભણાવવાથી સમાજને કેટલો મોટો ફાયદો થાય છે. તેમણે પોતાનું ઉદાહરણ પણ આપ્યું.
1: જુઓ, હું પણ સ્ત્રી છું ને, હું પણ ભણીને તમારા ગામમાં ભણાવું છું. તમે પણ તમારી દીકરીને જરૂર ભણાવો.
0: શિક્ષિકા બહેનની આ બધી વાતોની સવિતાબેન પર અસર થઈ. તેમણે દીકરીના ભણતરનું મૂલ્ય સમજાયું. તેમણે રમીલાને પોતાની પાસે બોલાવી નિશાળે જવાની છૂટ આપી.
2: રમીલા બેટા, કાલથી રોજ ભણવા જજે.

0: ಹೌದ್ರು ಸಸ್ಲು. ಏಕ್ ಸಸ್ಲು ಹತು ಎ ಹಮೇಶಾ ಭೂಖ್ಯೂ ರಹೆತು. ಏಕ್ ಹೌದ್ರು ಸಸ್ಲು ಹತು ಎ ಹಮೇಶಾ ಅತಿಶಯ ಜಮತು ಅನೆ ಲಾಂಬಾ ಸಮಯ ಸುದಿ ಸುಯಿ ರಹೆತು. ಹಮೇಶಾ ಖಾವು ಖಾವು ಅಖಿ ರಾತ್ ಖಾವು ಅಖೋ ದಿವಸ ಸುವು ಎನೆ ಜಮ್ಯಾ ಪಚಿ ಪಣ ತೃಪ್ತಿ ಥತಿ ಜ ನಹಿ. ಏಕ್ ವಖತ್ ಸಸ್ಲಾವನು ಟೋಳು ಲಿಲ್ಲಾಛಮ್ ಖೇತರಮಾ ಘುಸಿ ಗಯು. બધા સસલાઓએ તો જલ્દીથી ખાઈ લીધું, પરંતુ આપણા ખાઉદરા સસલાએ ખાવાનું ચાલુ જ રાખ્યું. એને એક સસલાએ યાદ અપાવ્યું,
1: અરે સાંભળ, જલ્દી જલ્દી ખા, નહીં તો ખેતરનો માલિક અહીંયા આવશે ને આપણા પર પથ્થર ફેંકશે.
0: ખાઉદરું સસલું બોલ્યું,
2: અરે મોટો ઓડકાર આવે ત્યાં સુધી મહેરબાની કરીને મને ખાવા દે પહેલા, પછી જ આપણે પાછા જઈશું.
0: ભૂખ્યા અને ખાઉદરા સસલાએ ખાવાનું ચાલુ જ રાખ્યું. આ જોઈને એક સસલું બોલ્યું,
1: જલ્દી ખા, ત્યાં જો ખેતરનો માલિક દેખાઈ રહ્યો છે, એ આ તરફ જ આવી રહ્યો છે.
2: ભલે, ખેતરની જે બાજુ આપણે છે ને ત્યાં હજુ સુધી એ નથી પહોંચ્યો. મહેરબાની કરીને મને ખાવા દે, હજુ થોડું ખાઈ લઉં, મોટો ઓડકાર આવી જાય ને પછી આપણે પાછા ચાલ્યા જશું.
0: એટલા જ સમયમાં ખેતરનો માલિક પહોંચી ગયો. બધા જ સસલાઓએ ચીસો પાડી,
1: માલિક આવી ગયો છે, તોડો તોડો, જો માલિક આવી ગયો છે.
0: બધા જ સસલાઓ દોડવા લાગ્યા મોટા મોટા ડગલા ભરીને, પરંતુ આપણું ખાઉદરું સસલું એ જલ્દીથી દોડી શક્યું નહીં. અતિશય જમ્યા પછી એ કૂદકા મારીને દોડી શક્યું નહીં. બીજા બધા જ સસલાઓ દોડીને અને કૂદકા મારીને ખેતરની બહાર પહોંચી ગયા, પણ ખાઉદરું સસલું તેણે અતિશય પેટ ભરેલું હતું. જ્યારે તેણે ખેતરની સીમા ઓળાંગવા કૂદકો માર્યો તો એ કાંટાળી વાળમાં પડ્યો અને બહુ બધા કાંટા એના શરીરમાં ઘૂસી ગયા. એટલા સમયમાં તો ખેતરનો માલિક મોટો દાંડો લઈને પહોંચી ગયો. એણે દાંડો સસલા તરફ ફેંક્યો. દાંડો સસલાને જોરદાર વાગ્યો. રોતું રોતું સસલું તોડીને ગમે તેમ એના ઘર સુધી પહોંચ્યું. એણે વિચાર્યું કે એ બચી ગયું અને ધીમે ધીમે ચાલવા માંડ્યું. પરંતુ તેની પાછળ

0: પણ એક શિયાળ હતું અને તરત જ એ જલ્દીથી સસલા તરફ દોડ્યું. બધા જ સસલા ઘરમાં પહોંચી ગયા, પરંતુ ખાઉદરું સસલું પાછળ રહી ગયું. જેવું એ ઘરમાં ઘૂસવા ગયું, એના મોટા ફૂલેલા પેટના કારણે એ દરવાજામાં ફસાઈ ગયું. બધા સસલા અંદરથી તેને ખેંચી રહ્યા હતા અને શિયાળે તેની પૂંછડી પાછળથી પકડી રાખી અને એક ખેંચતાણનું યુદ્ધ ચાલુ થયું. ખાઉદરું સસલું કરગરવા લાગ્યું, રોવા લાગ્યું, પરંતુ શિયાળે તેને છોડ્યું નહીં અને સસલાની પૂંછડી કપાઈ ગઈ. શિયાળ જોરથી પાછળ ફેંકાઈને પછડાયું. મહા મહેનતે બધા સસલાએ તેને અંદર ખેંચી લીધું. ગરીબ ભૂખ્યું સસલું તેના ખાઉદરા સ્વભાવના કારણે એ મોટી મુશ્કેલીમાં મુકાયું. એનું જીવન તો બચી ગયું, પણ એણે એની પૂંછડી હંમેશા માટે ગુમાવી દીધી.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-1-2-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-1-2-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર. હરે ઘર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: પ્રયોગ કરને કા ભી હૈ.
1: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે

0: વાગતી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સઅપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સઅપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો.

0: સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512996688 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-99-66-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-99-66-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે,
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી. તમે સાંભળી રહ્યા છો અજબ ગજબ વાતું. હવે વરસાદની મોસમ આવે છે ત્યારે એક પ્રશ્ન તમને પણ થાય અને મને પણ થાય, અને આપણે જ્યારે નાના હતો ત્યારે થતો જ હતો કે પહેલા વીજળી ચમકે કે વાદળ ગરજે, અને 99% લોકો નથી જાણતા આનો સાચો જવાબ. તો ચાલો હવે અજબ ગજબ વાતોમાં જાણી લઈએ. વીજળીનું ચમકવું અને વાદળનું ગરજવું એક સામાન્ય પ્રક્રિયા છે. વાદળની સિઝનમાં આ બંને ઘટના તમને ને મને જોવા તો મળતી જ હોય છે. જોકે ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન પણ આવે કે વીજળી પહેલા ચમકે કે પહેલા વાદળ ગરજે. હા, એટલે કે અવાજ પહેલા આવે કે પછી લાઈટ છે એ પહેલા દેખાય. હવે આનો જવાબ આપણે મેળવીએ. જોકે ઘણા લોકો આને જોઈને પણ સમજ્યા વિના છોડી દે છે. એવામાં ચાલો આપણે જાણીએ કે પહેલા વીજળી ચમકે કે વાદળ ગરજે. જ્યારે વીજળી ચમકે છે ત્યારે આપણને વાદળ પણ ગરજતા સાંભળવા મળે છે, પરંતુ વીજળી પહેલા ચમકે છે અને બાદમાં વાદળ ગરજે છે. હવે આનું ગણિત કંઈક આવું છે. વીજળી પહેલા ચમકે છે કારણ કે પ્રકાશની ઝડપ અવાજની ગતિ કરતા ઘણી વધારે છે. તમે કહેશો, અંજલિ, આમાં ગણિત ક્યાંથી આવી? હા, આઈ નો, આ સાયન્ટિફિક રીઝન છે, પણ છતાં આ તો વાત વાતમાં લઈ લીધું. પરંતુ તમને ખબર પડી ને, વીજળી પહેલા ચમકે છે કારણ કે પ્રકાશની ઝડપ અવાજની ગતિ કરતા ઘણી વધારે છે. અને આવી સ્થિતિમાં જ્યારે વીજળીનો અવાજ આવે અને તે આપણા સુધી પહોંચે તે પહેલા જ વીજળી ચમકી ચૂકી છે, તેના પછી જ વાદળ ગરજે છે. હવે પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે વીજળી કેવી રીતે પેદા થાય છે. તો ચાલો તમને એ પણ જણાવી દઈએ. આકાશમાં વાદળોના પાણીના નાના કણો હોય છે જે હવા સાથે ઘર્ષણને કારણે ચાર્જ થઈ જાય છે. કેટલાક વાદળો પર પોઝિટિવ ચાર્જ આવી જાય છે અને કેટલાક વાદળો પર નેગેટિવ ચાર્જ આવી જાય છે. અને જ્યારે બંનેના ચાર્જવાળા વાદળ એકબીજા સાથે ઘસાય છે તો તેને મળવાથી લાખો વોલ્ટની વીજળી પેદા થાય છે. ક્યારેક ક્યારેક આ વીજળી એટલી વધારે હોય છે કે પૃથ્વી સુધી પહોંચી જાય છે, તેને જ વીજળી પડવાનું કહેવાય છે. તો હતું ને અજબ ગજબ. તો ચાલો મારી સાથે જોડાયેલા રહો, કેમ કે આજે આપણે અજબ ગજબ વાતો સાંભળવાની છે. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. ધીસ ઇઝ આરજે અંજલિ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર અજબ ગજબ વાતો. હવે દરિયાનું પાણી કેમ પીવાલાયક નથી હોતું અને 90% જેટલા લોકો આનું સાચું કારણ જાણતા જ નથી, તો ચાલો એની પર વાત કરીએ. પૃથ્વી પર મોટાભાગે દરિયાનું પાણી છે, વળી પીવાના પાણીની માત્રા ખૂબ જ ઓછી છે. એવામાં તમે વિચારતા હશો કે દરિયાનું પાણી કેમ નથી પી શકાતું જો આટલું બધું આપણને દુનિયામાં મળી રહે છે. તો પૃથ્વીનો 70.90% ભાગ સમુદ્રથી ઢંકાયેલો છે, એટલે કે પૃથ્વીનો લગભગ 36,17,40,000 વર્ગ કિલોમીટરનું ક્ષેત્ર દરિયાથી ઢંકાયેલું છે. તેમ છતાં તેનાથી આપણી પૃથ્વી પર લાખો કરોડો લોકો એવા છે જે તે પાણી માટે તરસે છે. પાણી વિના જીવન સંભવ નથી, તેમ છતાં તેને પાણી યોગ્ય માત્રામાં નથી મળતું. એવામાં શું તમારા મનમાં એ સવાલ થાય કે આખરે દરિયાનું પાણી પીવાલાયક કેમ નથી? તો તમને જણાવી દઈએ કે દરિયાના પાણીમાં મીઠાનું પ્રમાણ વધારે છે, જેના કારણે તે પીવા માટે યોગ્ય નથી હોતું. તેમ છતાં જો તમે આ પાણી પીવો છો તો તમારા શરીરમાં મીઠું ભળી જાય છે અને માનવની કિડની પેશાબ ઉત્પન્ન કરી શકે છે, જે ખારા પાણી કરતા ઓછું ખારું હોય છે. એવામાં સમુદ્રનું પાણી તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ જ કારણ છે સામાન્ય વ્યક્તિ સમુદ્રનું પાણી નથી પી શકતા. જોયું હતું ને અજબ ગજબ માટે? તો તમને અજબ ગજબ વાત કેવી લાગી મને જરૂરથી કહેજો. નાના બાળકોને તો સાંભળીને મજા આવી ગઈ હશે ને? નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલિ. તમે સાંભળી રહ્યા છો અજબ ગજબ વાતો. દિન છે તો રાત છે, અજવાળું છે તો અંધારું છે, એટલે કે સૂર્યોદય થાય છે ત્યાં સૂર્યાસ્ત પણ નિશ્ચિત છે. હા, વાત આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે, પરંતુ આજે આપણે એવી જગ્યાની વાત કરવાના છીએ જ્યાં એકવાર સૂર્યોદય થાય તો સૂર્યાસ્ત મહિના વીતી જાય છે પણ નથી થતું. હા, દિવસ તો ખરું પણ અડધી રાત્રે પણ અહીં આકરો તડકો હોય છે, એટલે કે 12 વાગે પણ બપોરની મજા માણી શકો છો. અને આવી કોઈ જગ્યા વિશે તમે જાણો છો? લોફોટેનનો એક વિડીયો સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો મિશેલ વોન કાલબેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે લોફોટેનમાં મધ્યરાત્રિનો સૂરજ બહાર આવ્યો છે. જો તમે નથી જાણતા તો હું તમને બતાવી દઉં, આ જગ્યા નોર્વેમાં છે, જેનું નામ લોફોટેન છે. જો કે આ એકમાત્ર સ્થળ નથી, આ સિવાય પૃથ્વી પર આવા ઘણા સ્થળો આવેલા છે જે આપણને હંમેશા તડકો જોવા મળે છે. એક દિવસે સૂર્ય છેલ્લી વાર અસ્ત થયો અને ફરી ઉગ્યો, તે હવે ધ્રુવીય દિવસ દરમિયાન કેટલાક અઠવાડિયા સુધી ક્ષિતિજની ઉપર રહેશે. તેનાથી વિપરીત શિયાળો એ ધ્રુવીય રાત્રિએ છે. જ્યારે સૂર્ય ક્ષિતિજની નીચે કેટલાક અઠવાડિયા સુધી રહે છે, તે ઉત્તરીય લાઇટ જેવી અન્ય ઘટનાઓ સાથે ઘણા જાદુઈ અંધકારનું સર્જન કરે છે. ત્યાં દિવસ દરમિયાન સૂર્ય હંમેશા ઉગતો હોય છે, પરંતુ સાંજે 6 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી પણ આખું લોફોટેન તેના પ્રકાશમાં ઝળહળતું રહે છે. થોડી વાર માટે પણ અંધારું નથી. આ ઘણા મહિનાઓ સુધી ચાલુ રહેશે. આ પ્રકૃતિને ઘણા લોકો તેને ભગવાનનો ચમત્કાર ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક તે અંધારાવાળી જગ્યા વિશે જાણવા માંગે છે જ્યાં સૂર્ય ઉગતો નથી. જોયું હતું ને અજબ ગજબ? નાનકડા બ્રેક બાદ હું આવી બીજી અજબ ગજબ વાત લઈને આવીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

બ્લેક હોલની પેલે પાર્ટ છે બીજી દુનિયા? આની પર વાત કરવાની છીએ આજે આપણે. શું હકીકતમાં શક્ય છે? વૈજ્ઞાનિકો પણ આ વાતને નકારી રહ્યા છે કે બ્લેક હોલની પેલી પાર કોઈ દુનિયા નથી. જો કોઈ બ્લેક હોલમાં પડી જાય તો તેને ગ્રેવિટેશનલ ફોર્સ એટલું હોય છે કે તમે જાણીને નવાઈ લાગશે. આ ફોર્સથી જો કોઈ વ્યક્તિ નીચે પડે તો તે સીધો નીચે જતો જાય છે અને પ્રક્રિયા ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી તેનું મૃત્યુ ન થઈ જાય. કહેવામાં આવે છે કે જો કોઈ બ્લેક હોલની અંદર કોઈ વસ્તુ જોવામાં આવે તો તે વસ્તુ પાછી મળવાની કોઈ પણ સંભાવના નથી રહેતી. હાલમાં બ્લેક હોલને લઈને દુનિયાભરના વૈજ્ઞાનિકો એકમત નથી. દરેક વૈજ્ઞાનિક આ વાતને લઈને અલગ અલગ માહિતી આપે છે. આમ તો બ્લેક હોલ સાથે ઘણા રહસ્યો જોડાયેલા છે. ઘણી હોલિવૂડ ફિલ્મોમાં પણ દેખાડવામાં આવ્યું છે કે બ્લેક હોલની પેલે પાર પણ એક દુનિયા છે, પરંતુ તેમાં કેટલી હકીકત છે? ઘણી વખત આ વાત સાંભળવા મળતી હોય છે કે બ્લેક હોલની પેલે પાર પણ એક દુનિયા છે. આ વાત ઘણી વખત આપણને પણ વિચારવા માટે મજબૂર કરી દે છે, અને હમણાં હું પણ મજબૂર થઈ ગઈ છું આ વિચારવા માટે. તમને શું લાગે છે? શું બ્લેક હોલની પેલી પાર કોઈ દુનિયા છે? મને મેસેજ કરજો, મને વોટ્સએપ કરીને તમારું રિવ્યુ આપજો 9592-9966-88 પર. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, એટલે કે રેડિયો પાલનપુર પર અજબ ગજબ વાતોની સાથે.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલીને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર અજબ ગજબ વાતો. આપણે બધાને ફરવાનો ઘણો શોખ છે. લોકો ફરવા જવા માટે નવી નવી જગ્યાઓ ગોતતા હોય છે, પરંતુ તમે શું જાણો છો કે પૃથ્વી પર એવી ઘણી જગ્યાઓ છે જે ખૂબ જ કાલ્પનિક લાગે છે. જો આ જગ્યાની તમે મુલાકાત કરશો તો તમને એવું લાગશે કે તમે કોઈ બીજી દુનિયામાં પહોંચી ગયા છો. આમાંની કેટલીક જગ્યાઓ કુદરતી છે તો કેટલીક જગ્યાઓ માનવસર્જિત છે, પરંતુ ખરેખર દુનિયામાં એવી જગ્યાઓ છે જેને આપણે માત્ર મૂવી કે પછી કોઈ એનિમેશન ફિલ્મમાં જ વિચારી હોય. ચોક્કસથી જગ્યાઓ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ શકો છો. તાજેતરમાં જ એક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો જેમાં પૃથ્વી પરના આવા ઘણા સ્થળો બતાવવામાં આવ્યા જે વાસ્તવિકતાની બહાર લાગે. તેમાં તળાવો, માનવસર્જિત ટ્રેનો, ઇમારતો, પ્રતિમાઓ, પર્વતો, સુંદર શહેરો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો.

તો આવો તમને જણાવીએ કે કઈ જગ્યાઓ છે. પ્રથમ સ્થાન એ રશિયાનું બ્લડ લેક છે, જેનું પાણી લાલ છે. ત્યારબાદ ચીનની વુહાન લાઇટ રેલ આવે છે, અને એમાં જોઈ શકાય કે બ્રિજની નીચેથી ટ્રેનો દોડતી જોવા મળે છે. તે પછી નેધરલેન્ડનું એમ્સ્ટરડેમ શહેર તેની અનોખી ડિઝાઇન માટે પ્રખ્યાત છે. આ લિસ્ટમાં આયર્લેન્ડનું મિરર બ્લેક લેક પણ છે, જેનું પાણી કાળું દેખાય છે. કેનેડાની સ્કી સુવિધા પણ એક ખૂબ જ અદ્ભુત અદૃત્ય સ્થળ છે, જે સ્વર્ગ જેવું લાગશે. પછી સ્વર્ગ માનવામાં આવે છે તે સ્વિટ્ઝરલેન્ડ છે. પહાડો વચ્ચેના સુંદર ગામડાઓ હૃદયને સ્પર્શી જાય છે. ફ્રાન્સના પેરિસની શેરીઓ, ઓસ્ટ્રિયાના નાના શહેર, રોમાનિયાની સોલ્ટ માઇન, આઇસલેન્ડની સાઉથ કેનિયન વગેરે જેવી ઘણી જગ્યાઓ આ વિડીયોમાં સામેલ કરવામાં આવી છે. વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોને 7 લાખથી વધુ પણ વ્યૂ મળ્યા છે. લોકોએ કમેન્ટ કરીને પ્રતિભાવો પણ આવ્યા અને વિશ્વમાં કેટલાક અદ્વિતીય સ્થળો છે અંગે લોકો આશ્ચર્ય પણ વ્યક્ત કરી રહ્યા છે. તો શું તમે કોઈ આવી જગ્યાએ ગયા છો? મને તમારો રિવ્યૂ આપો વોટ્સઅપ નંબર પર 9592968888 પર, અને આવી અજબ ગજબ વાત હું તમને જણાવતી રહીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે, એટલે કે આરજે અંજલિ સાથે. હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો અજબ ગજબ વાતો. મોસ્ટ એક્સપેન્સિવ કાર હાલમાં દુનિયાભરમાં એકથી એક ચડિયાતી કાર તમને જોવા મળશે. પરંતુ તમે શું જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી કાર કઈ છે? દુનિયાની સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ બોટ ટેઇલ છે. આ કાર એટલી મોંઘી છે કે સામાન્ય માણસ માત્ર આ કાર વિશે વિચારી શકે. રોલ્સ રોયસ એ 2021માં ઇટાલીના કોનકોર્સો ઈ ઇલેગાન્ઝા વિલા દી એસ્ટે ખાતે અત્યાર સુધીની અને દુનિયાની સૌથી મોંઘી કાર બોટ ટેઇલ લોન્ચ કરી હતી. તમે જાણીને નવાઈ લાગશે કે બીસ્ક ઓફ વ્હીકલ સત્તાવાર રીતે વિશ્વની સૌથી મોંઘી કાર છે. આ કારની કિંમત 28 મિલિયન US ડોલર છે, જેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો અંદાજે 228.75 કરોડ રૂપિયા થાય છે. આ કારનો દરેક ખૂણો સૌથી લક્ઝરિયસ અને પ્રીમિયમ હોવાનો અહેસાસ આપે છે. આ કાર બનાવવામાં પ્રખ્યાત 1932 બોટ અને જે ક્લાસ બોટના અમુક ભાગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારની ખાસ વાત એ છે કે આ કારમાં ખૂબ જ પાવરફુલ 6.75 લિટર ટ્વીન ટર્બો V12 એન્જિન આપવામાં આવ્યું છે, જે 563 HP નો પાવર જનરેટ કરે છે. કારની કિંમત એટલી છે કે વિશ્વના માત્ર અમુક લોકો જ તેને ખરીદી શકે છે. હતું ને અજબ ગજબ. તો આવી જ વાતો તમને જણાવતી રહીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો મારી સાથે રેડિયો પાલનપુર પર.

हेलो हाय नमस्कार वेलकम अगेन ऑन रेडियो बालम 90.4 FM अजब गजब वातुमा तमारू स्वागत छे। दुनियानी सौथी ऊंडी नदी जेमा विशाळकाय जहाज डूबी जाय तो पण देखाय नहीं। दुनियाभरमां एवी घणी नदीओ छे जे पीवानुं पाणी पूरुं पाड़े छे, परंतु शुं तमे जाणो छो कि दुनियानी सौथी ऊंडी नदी कई छे? दुनियामां घणी एवी नदीओ छे जे पोतानी आगवी विशेषता धरावे छे। आपणा देशमां 200થી વધુ નદીઓ વહે છે। શું તમે જાણો છો કે દુનિયાની આવી સૌથી ઊંડી નદી કઈ છે, તેની ઊંડાઈ કેટલી છે, અને એની ઊંડાઈ એટલી છે કે તેમાં અનેક જહાજો ડૂબી જાય તો પણ ખબર ના પડે? ખરેખર હું વાત કરી રહી છું દુનિયાની સૌથી ઊંડી નદી કોંગોની। આ નદીની ઊંડાઈ 200 મીટર એટલે કે 656 ફૂટ છે। આ નદી આફ્રિકામાં વહે છે, જે પાણીના વહેણની દ્રષ્ટિએ દુનિયાની બીજી સૌથી મોટી નદી છે। નદીની લંબાઈની વાત કરીએ તો આ નદી 4700 કિલોમીટર લાંબી છે, જેને દુનિયાની 9મી સૌથી લાંબી નદી માનવામાં આવે છે। ભારતની સૌથી ઊંડી નદી વિશે વાત કરીએ તો તે બ્રહ્મપુત્ર છે, જેની સરેરાશ ઊંડાઈ 124 ફૂટ અને મહત્તમ ઊંડાઈ 380 ફૂટ છે। જોયું હતું ને, અજબ ગજબ! તમે કઈ સૌથી ઊંડી નદી અને લાંબી નદી વિશે જાણો છો એના વિશે મને તમારો રિવ્યૂ આપો 9595-96-88 પર। નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર।

હેલો હાય નમસ્કાર, હું છું આરજે અંજલી અને આજે આપણે ઘણી બધી અજબ ગજબ વાતો સાંભળી. તમને મારી આ અજબ ગજબ વાતોનું રિસર્ચ કેવું લાગ્યું એ મને જરૂરથી જણાવજો, કેમ કે તમારા ફીડબેક મારી માટે ઘણા ઉપયોગી છે. હા, અને તમે પણ કોઈ આવી અજબ ગજબ વાત વિશે જાણતા હોય તો પ્રૂફ સાથે મને મોકલી શકો છો, જેથી હું આ વાતોને આગળ પહોંચાડી શકું. મારી નજરમાં જે પણ અજબ ગજબ વાતો આવે છે જેમાં મને એવું લાગે છે કે હા, આ વાત તમારા સુધી પહોંચાડવી જોઈએ, તો એ હું પહોંચાડું છું. આ જે વાતો મેં આજે તમને સંભળાવી એ મેં લીધી છે ન્યૂઝ 18 ગુજરાતીમાંથી. એટલે કે નેક્સ્ટ ટાઈમ હું તમારી માટે બીજી અજબ ગજબ વાતો લઈને આવતી રહીશ. તમે અમારી સાથે જોડાઈ શકો છો અમારા સોશિયલ મીડિયાના દરેક પેજીસ સાથે, જ્યાં છો ત્યાંથી અમને સાંભળી શકો છો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરીને. અને હા, અમે રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છીએ, તો ત્યાંથી પણ અમારી સાથે જોડાઈ શકો છો. નેક્સ્ટ ટાઈમ હું તમારી સમક્ષ આવીશ બીજી અજબ ગજબ વાતો લઈને. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: દિલ સે ચાહને કી મુઝે સજા દેતે હો, મેં રોતા હું ઓર તુમ મઝા લે.

0: જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર. આપ સૌ માટે લઈને આવું છું એવા શો કે જે તમારી માહિતીમાં વધારો કરે અને આપણા વિસ્તારના સમુદાયને કંઈક લાભ કરતા હોય. મનોરંજનની વાત હોય, જીવનમાં આગળ વધવાની વાત હોય, હકારાત્મકતાની વાત હોય, કે પછી આપણને પડતી કેટલીક એવી તકલીફો કે જેને આપણે સૌ સમુદાયના સભ્યો એકબીજાની મદદથી દૂર કરી શકીએ અને આપણા સૌના અનુભવ બીજાના કામમાં આવે તે માટે આ સમુદાયિક રેડિયો સ્ટેશન એટલે કે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌનો અવાજ રેડિયો પાલનપુર સતત પ્રયત્ન કરતું રહે છે. અને એના જ ભાગરૂપે હું નિત નવીન શો પર નવી નવી વાતો લઈને આવું છું. સુંદર મજાના જ્યારે રજાના માહોલની વચ્ચે આપણે સૌ ક્યાંક બહાર જવાનું વિચારતા હોઈએ ત્યારે વિદેશ પ્રવાસ અમે પણ કરતા હોઈએ છીએ. પરંતુ મારે એ પ્રવાસમાંથી પણ કેટલાક વિચાર બિંદુઓ, સારી હકારાત્મક વાતો કે કેટલાક સંદેશાપૂર્ણ ઘટનાઓના અનુભવને સંયોજિત કરીને પણ તમારા સૌ માટે લઈને આવવાનું હોય છે. અને એટલે જ હું આપ સૌ માટે આ વખતે લઈને આવ્યો છું દરિયા પાર. આ શો પર ઓસ્ટ્રેલિયાની એવી વાતો કે જે આપ સૌને મારા મુખેથી સાંભળ્યા બાદ ઓસ્ટ્રેલિયાની એ અવનવી ઘટનાઓ, પ્રસંગો ને વાતોને તમારી આજુબાજુ પણ ક્યાંક જીવવા મળે તો જીવવાનું મન થઈ જશે અને ક્યારેક મુલાકાત લેવાનો મોકો મળે તો તમે પણ તે અનુભવ કરી શકશો. તો શ્રોતા મિત્રો, આ વાતને આગળ વધારીશું પરંતુ આ નાનકડા વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ અને મારી સાથે દરિયા પાર શો પર આરજે એઆરની સાથે જોડાયેલા રહો.

શ્રોતા મિત્રો, જ્યારે પણ આપણે વિદેશ પ્રવાસ કરતા હોય કે પછી કોઈ પણ પ્રવાસ, ત્યારે આપણા મનમાં કેટલાક સવાલો હંમેશા ઊભા થાય છે અને એના જવાબો આપણે શોધીને એને આપણે સુઆયોજિત રીતે ગોઠવીને આપણા સામાન અને મુસાફરીમાં ધ્યાન રાખીએ છીએ. અહીંયા દરિયાપારની વાત છે એટલે સૌથી અગત્યની વાત એ છે કે આપણી દવાઓ, આપણી સાથે લઈ જવાના લિક્વિડ પદાર્થો અને કેટલાક નાના અમથા ગણાતા એવા હથિયાર સમા આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી એવા સાધનોનું ખાસ ધ્યાન રાખવું પડે. તમને સવાલ થશે કે એવી તો કઈ વાત છે, તો કેટલીક દવાઓ છે ને આપણે જ્યાં જઈએ છીએ તે દેશમાં બેન હોઈ શકે, એટલે કે પ્રતિબંધિત હોઈ શકે, તો આપણે એ જાણી લેવું જોઈએ. બીજું, જે પણ દવાઓ લઈને જવાના હોઈએ અથવા આપણી રોજિંદી આયુર્વેદિક પણ પ્રોડક્ટ હોય તો એના પ્રિસ્ક્રિપ્શન પણ આપણી સાથે હોવા જરૂરી છે. એ જે તે ઇમિગ્રેશન પ્રોસેસમાં તમને મદદરૂપ થઈ શકે છે, અધરવાઇઝ તમારી લીધેલી એ તમામ સામગ્રીને તમારે છોડી દેવી પડે છે. તો શ્રોતા મિત્રો, આ પહેલી બાબતની સાથે બીજી એ બાબત છે કે મોટે ભાગે આપણે જ્યારે હવાઈ મુસાફરી કરીએ ત્યારે લિક્વિડ પ્રોડક્ટને પણ ક્યાંક અને કેવી રીતે લઈ જવાની હોય કે ન હોય તે નિયમો પણ આપણે તે સ્થળોના અને આપણી જે પરિવહનનું માધ્યમ છે, જે એરલાઇન્સ છે, એની સાથેની સૂચનાઓ સાથે ગોઠવી લેવું જોઈએ. અને મેં કહ્યું એમ, તમારું વજન પણ નિશ્ચિત હોય છે, શા માટે આપણે 500 ગ્રામ કે 250 ગ્રામ વધુ વજન લઈ જવાની લાલચમાં આપણો, ઇમિગ્રેશનના જે વ્યક્તિઓ છે તેમનો સમય અને શક્તિ બંને વેડફતા હોઈએ. હંમેશા કોશિશ કરવી જોઈએ કે તમારું વજન જે આપણા વજન કાંટા મુજબ થતું હોય એ વજન એ 200 ગ્રામ ઓછું જ હોય તો વધુ હિતકારી રહે છે. હંમેશા મુસાફરી આનંદદાયક હોવી જોઈએ, બોજારૂપ નહીં, એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખવો જોઈએ. તો શ્રોતા મિત્રો, આ વાતને આગળ પણ વધારીશ, પરંતુ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વેલકમ બેક દરિયા પાર. આ શો પર હું મારી ઓસ્ટ્રેલિયાની સફરના અનુભવને વાતોને વહેંચી રહ્યો છું. અને હમણાંની આગળની વાતમાં મેં કહ્યું એમ કેટલીક બાબતો આપણે બહુ સાવચેતીપૂર્વક ધ્યાન રાખવી જોઈએ આ હવાઈ મુસાફરી દરમિયાન. એમાં જ બીજી વાત આવે છે, જેમ કે હું ગયો છું ઓસ્ટ્રેલિયા તો ત્યાં કોઈ પણ બિયારણને લઈ જવાની મનાઈ છે. ત્યાંની જમીન અને પ્રકૃતિને સંરક્ષિત કરવાનો ત્યાંનો એક અનેરો નિયમ છે અને પ્રતિબંધિત નિયમ પણ છે કાયદા સ્વરૂપમાં. એટલે તમારે કોઈ પણ બિયારણ સ્વરૂપનું આપણું અનાજ છે કે સીડ્સ છે, બીજને નથી લઈ જવાના, એને સંતાડીને પણ નથી લઈ જવાના. હા, એના પાવડર ફોર્મને આપણે કંઈ ખોરાક કે વસ્તુઓમાં લઈ જઈ શકીએ છીએ અને એ બાબત બહુ ધ્યાન રાખવી જોઈએ. બીજું, તમે જે પણ આ બધી વસ્તુઓ લઈ જાઓ છો, દવાઓ આ બધું જે આપણને મળી રહ્યું છે છૂટછાટમાં, એ તમે જ્યારે એ દેશના ઇમિગ્રન્ટ પોઈન્ટ પર જાઓ છો ત્યારે તમારે એને ડિક્લેર કરવાનું છે. એવું નથી કે કસ્ટમની વસ્તુઓને ડિક્લેર કરવાની, સોનું છે કે કોઈ ભારે ડ્રગ્સ કે એવું નથી એવું. પરંતુ તમે જે રૂટીન વસ્તુઓ પણ લઈ જાઓ છો તો એમાં લખ્યું હોય છે કે તમારા બેગેજમાં શું છે, તો સામાન છે, કપડાં લતા છે, એની સામે ટીક કરો. દવાઓ હોય તો એ ટીક કરવાની હોય છે, રોજિંદી દવા છે કે આકસ્મિક છે કે ક્યારેક લેવા માટે તમને સચેત કરેલી છે ડૉક્ટરે, તો એ લખવાનું હોય છે. તમે મસાલા સ્પીસીસ લઈ જાઓ છો તો એ પણ એમાં ડિક્લેર કરવાનું હોય છે. કારણ કે ઘણું બધું એ જે તે વિસ્તારના પ્રદેશની અંદર તમને એ વસ્તુ ન મળતી હોય અને તમે ખાવ ને એનાથી જો તમને શારીરિક કોઈ તકલીફ થાય છે તો એ સમયે તમારી મદદ થઈ શકે અને એની અંદર કઈ વસ્તુ મિક્સ નથી એ જોવા

0: માટે, કારણ કે સ્કેનિંગ થાય ને એટલે તમને બધા જ પદાર્થો બ્લેક અને વ્હાઈટ જેવા ફોર્મમાં ત્યાંથી દેખાતા હોય તો એ સમજી શકે કે આમાં સ્પીસીસ છે, આમાં પાવડર ફોર્મ છે, આમાં આ છે. તો આપણે એ પણ બહુ ધ્યાનમાં રાખવું જોઈએ. આજે એ યાર તમને આ બધી વાતો એટલે કહે છે કે હંમેશા સફર, મુસાફરી અને ફરવા મજા માટે જતા હોઈએ, પરેશાની વેઠવા કે કોઈને આપવા નહીં. તો આ બાબતનું બહુ ધ્યાન રાખવું જોઈએ આપણે. અને ભાષા આવડે કે ન આવડે, તમારે એને તૂટેલી ફૂટેલી ભાષામાં બોલવા કરતાં જો તમે તમારી ભાષામાં વાત કરશો અને દુભાષીઓ માંગશો તો ત્યાં બધી જ વ્યવસ્થા હોય છે. પરંતુ સ્પષ્ટ, નિશ્ચિંત, કોઈ પણ લાઈન તોડ્યા વગર, સમય વધુ લાગે તો હેઝિટેટ થયા વગર, સાચું અને સ્પષ્ટ કહેવાથી ઇમિગ્રન્ટ ઝડપથી થાય છે, એનો અનુભવ તો મને થઈ ગયો છે. વાતને આગળ વધારીશ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: Hey, please, Radhi.

વેલકમ બેક 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે એઆર અને આપણે વાત કરી રહ્યા છીએ દરિયા પાર ઓસ્ટ્રેલિયાની સફરની કેટલીક અંતરંગી મનોરંજન અને અદ્ભુત વાતોનો મેળો રચીને. હવે શ્રોતા મિત્રો, ત્યાંની જ્યારે ઓસ્ટ્રેલિયામાં આપણે પગ મૂકીએ ને, એટલે ત્યાંની આબોહવા તો આપણા દરિયા કિનારાની મુંબઈ, ચેન્નઈ, ગોવા જાઓ તેવી જ છે. પણ મહત્વની વાત એ છે કે જેમ તમને પહેલી દ્રષ્ટિએ જોવા મળે કે ત્યાં નાની મોટી ટેકરીઓનો આભાસ કન્સ્ટ્રક્શન એરિયામાં પણ થાય, એટલે એનો અર્થ એવો છે કે ત્યાં જમીનને સમથળ કરવાનો કોઈ નિયમ નથી કે રિવાજ પણ નથી. ત્યાં જેમ જમીન છે એ મજબૂત તો છે, દરિયા કિનારે છે એટલે નીચે પથ્થર અને ટાંચ મળી રહે કે જેના પર કન્સ્ટ્રક્શન થઈ શકે છે, તો એવી જ રીતે બનાવ્યું હોય. એટલે નાની મોટી ટેકરી હોય, આમ 1.5 કિલોમીટર જાઓ ને રોડ નીચો પણ આવે, ઊંચો પણ આવે. રોડની બાજુમાં તમે 100 મીટર ઉપર થોડી ટેકરી પણ દેખો ને હાઉસ એક દેખાય ને એ જ સોસાયટીનું, એ જ કોઓપરેટિવ બિલ્ડિંગ્સનું બીજું મકાન છે એ નીચે પણ હોઈ શકે. અને એ ઢોળાવોને એમના એમ રાખવાના ત્યાં. આમ છતાં ગટર વ્યવસ્થા એકદમ અદ્ભુત છે. દરેક મકાનો વચ્ચેનું અંતર છે, પાર્કિંગ એરિયા છે, રોડની બાજુમાં પોતાના પર્સનલ પાર્કિંગ સ્પેસ પણ હોય, અને ગાર્ડનની જેમ થોડાક વરંડા આપણા ગામડામાં જેમ હતા કે આગળ અને પાછળ જગ્યાઓ રાખતા, એમ અહીંયા બંને તરફ જગ્યાઓ રાખવાનો નિયમ છે. એટલે બધું તમને ખુલ્લો અહેસાસ કરાવે. અને ભેજવાળી જગ્યા છે, પાણીનો વરસાદનું ત્યાં અદ્ભુત રીતે થઈ જાય છે. એટલે એમ કહેવાય કે ત્યાં બે જ ઋતુ છે, શિયાળો અને ગરમી. વરસાદ તો અવારનવાર 2-3 દિવસે દરિયા કિનારો એટલે પડ્યા કરે, તો ઘાસ લીલું હોય અને વૃક્ષો પણ એટલા જ છે. એટલે હરિયાળી ને પ્રકૃતિને એમના એમ રાખીને માણસે પોતાનો રસ્તો શોધીને ત્યાં જીવવાનું છે. જીવન તો આપણે બધાએ પણ એવું જ ઈચ્છીએ છીએ. ટેકનોલોજીને બધું જ તમારા ઘરની 4 દિવાલોની અંદર હોય, બહાર તો છે ને જેમ છે એમ રાખો, તો જ આ જીવન સુદૃઢ બને, લાંબુ બને, સ્વાસ્થ્ય સભર બને. આ સિદ્ધાંતને એમને પકડી રાખ્યો છે. અને મેં કહ્યું એમ રસ્તાઓ આવા જોવા મળે, સિગ્નલો સાથે અદ્ભુત વ્યવસ્થા. નાના છે પણ ટ્રાફિક ઓછો છે, બે કારણ, વસ્તીનું અને બીજું આ વિરામ બાદ કહીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

90.4 મેગાહર્ટ્ઝ પર RJR ની સાથે ઓસ્ટ્રેલિયાની સફર દરિયા પાર. આ વાર્તાઓની અંદર આ એપિસોડમાં હકીકતમાં મહત્વનો મુદ્દો અને સિદ્ધાંત મને એ ગમ્યો કે નિયમ પાલન અને એમાં ટ્રાફિકના નિયમ પાલન અદ્ભુત રીતે કરવામાં આવે છે. તમે મારા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની નાની શોર્ટ અને વિડીયોઝમાં જોઈ શકો છો કે વાહનો હંમેશા કતારમાં ચાલે તો કતારમાં જ ચાલે. બિનજરૂરી તમારે ઇમરજન્સી નથી, તમે કોઈ એક્સિડેન્ટલ કે પછી એમ્બ્યુલન્સ કે પોલીસ વાન કે કોઈને ચેઝ નથી કરી રહ્યા, અને કોઈ એવી ઇમરજન્સી નથી કે જેના થકી તમારે જીવનું જોખમ હોય. તો તમારે તમારી લેન પકડી રાખવાની છે અને સિગ્નલને ફોલો કરવાના છે. સ્કૂલ પિકઅપ ટાઈમ અવર્સમાં પણ રસ્તાઓના નિયમ બદલાઈ જાય છે, ત્યાં પાર્કિંગ કરવું ન કરવું, જ્યારે વધારે માર્કેટ એરિયા હોય ત્યારે પાર્કિંગ ન મળે, અમુક જગ્યાએ અમુક રસ્તાઓ પરના વળાંકો તમારે નથી લેવાના, ક્યારેક કેટલાક કલાકો દરમિયાન એ રસ્તાઓ વન વે બની જાય છે. અને બીજી વાત મહત્વની એ છે કે અહીંયા પેડલ ક્રોસિંગ માટે પણ ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો એવું નહીં, પણ આપણા ગાંધીનગરમાં અમે બે જગ્યાએ આવા સિગ્નલ જોયા છે કે જેને દબાવીએ તો ઉપર લાઇટ થાય, અવાજ આવે અને પછી માણસ ત્યાંથી પસાર થાય. પણ ગાંધીનગરમાં એ હજુ સક્સેસફુલ નથી, એટલે દબાવ્યા બાદ વાહન આવી જાય, પણ ત્યાં તો એ અવાજ સાંભળીને વાહનો ઊભા રહી જાય છે. અને બીજું એના કરતાં મહત્વનું છે કે તમે ફૂટપાથ પર આમ જોઈને ઊભા હો ને તો પછી સામે આવતા વાહનો ઓટોમેટિક ઊભા રહે છે, અને જો તમારે પછી ત્યાંથી પસાર નથી થવું તો તમે એમને સંકેત દ્વારા કહી શકો છો ઈશારાથી કે તમે જાઓ, હું તો એમ જ ઊભો છું કે કોઈની રાહ જોઉં છું. બાકી ત્યાં મહત્વનું છે કે પેડેસ્ટ્રિયલ લોકો છે, પદયાત્રીઓ છે, એમને પહેલો રસ્તો આપવો. અને પેલી રીલ્સ અને વિડીયો વાયરલ અને ટ્રેન્ડિંગમાં આપણે જોઈએ છે ને કે બતક આમ જતા હોય અને લોકો ઊભા રહી જાય, ઇટ્સ અ રિયાલિટી. ત્યાં ખરેખર સી ઇગલ દરિયા કિનારે ગયા હોય અને ટ્રાફિક પોઈન્ટ પર આવી રીતે ચાલતા હોય છે પક્ષીઓ, કે પછી એવા બતક કે નાની કોઈ છીપકલી પણ હોઈ શકે અને લિઝર્ડ પણ, તો મોટા તો પણ લોકો ત્યાં ઊભા રહી જાય છે. ગાડી ફાસ્ટ હોય છે પરંતુ એવું છે કે પસાર થનાર વ્યક્તિ માટે પહેલા રસ્તો છે. આપણે ત્યાં પણ નિયમો છે, સ્ટ્રોંગ છે, ઝેબ્રા ક્રોસિંગ છે. મેં કહ્યું એમ ગાંધીનગરમાં પેડેસ્ટ્રિયલ માટે એ સિગ્નલ અને અવાજની સિસ્ટમ સાયરનની છે, પણ પાડે છે કોણ, શા માટે નથી પાડતા? પ્રશ્ન ઉઠાવીએ છીએ કે એક્સિડન્ટ થાય, અકસ્માત થાય અને આ તો બધું ન જોઈએ, મારે તો રસ્તા સરસ જોઈએ. ભાઈ રસ્તા સરસ ન જોઈએ, નિયમનું પાલન કરવું પડે અને એ જોઈએ. એ માટે પોલીસ સરકાર કોઈની જરૂર નથી, આપણે પાલન કરવાનું છે.

હોવું જોઈએ અને એ જ્યારે આવશે ત્યારે વિદેશ ફરવા સુખમ જઈશું. આપણી ગલીઓ એ વૃંદાવન અને કુંજ ગલીની જેમ આપણને સોહામણી લાગશે. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો આરજે આરની સાથે દરિયા પાર રેડિયો પાલનપુર પર.

ટ્રાફિક સેન્સની વાત કરી તો ત્યાં અદ્ભુત એ વાત છે કે ઊંચાણ ને નીચાણ ઢોળાવવાળા હોવાના કારણે પણ ગણી શકો કે બીજું કોઈ પણ કારણ, ત્યાંની જે વાહનોની સિસ્ટમ છે હાઇબ્રિડ છે બધા જ, અને એટલી વેરાયટીઝ છે વાહનોની અને એમાં ટ્રક્સ ને. બીજું એ છે કે ત્યાં સુંદરતા વાતાવરણની છે, આકાશની, પર્યાવરણની, અને પછી આ વાહનોની અદ્ભુત છે. જી હા, વાહનો ઉપર છે ને એક્સ્ટ્રા કશું બધું સ્લોગન બ્લોગન કશું જ ના હોય, પણ એના ડેકોરેશન માટે પણ એમને દરેકને પોતાની આઇડેન્ટિટી માટે પણ ત્યાં અમુક કોર્નર અને પોર્શન્સ હોય ટ્રકના મિરરની બાજુમાં કે ત્યાં એ લોકો સજાવટ કરે. અને બીજું એના કલર વગેરે એટલું અદ્ભુત હોય, સફાઈ પણ એટલી ઓકે જ હોય, એ ચોક્કસથી સર્વિસમાં જતા હોય સાધનો અને બધા જ સાધનો નવા ને એવું જ લાગે. એનું એક પાસું વાતાવરણનું એ પણ છે કે દરિયા કિનારે એટલે ધૂળ અને ડસ્ટ ઓછી હોય, એટલે આપણી જેમ આમ થોડા મેલા ઓછા લાગે. પણ એ હાઇબ્રિડ છે, શરૂઆતમાં ઇલેક્ટ્રિક મોડ પર હોય અને પછી અમુક સ્પીડ બાદ જ એ લોકો ડીઝલ પેટ્રોલ એન્જિન પર જતા હોય. અને એની સુંદરતા માટે, અને સુંદરતા એ છે કે સામ્યતા હોય, એમાં કોઈ ચિત્રણ કે વધારે પડતા ભભકીલી કોઈ એવી એક્સ્ટ્રા વસ્તુ ન હોય, ચોક્કસથી એના રંગો અને એનું મિશ્રણ જે ડિઝાઇનિંગ છે એમાં કોઈ ફરક ના હોય. અને આપણે પછી આ ધણી ને આ વાલાના પ્રિય ને આ બધું લખીએ છીએ, ઈશ્વર તો મારો ને તમારો એક જ છે. તમે અંદરની સાઈડમાં ગાડીમાં જે કરવું હોય એ કરો, બહારનું જે છે એ બધું સેમ હોય તો આઈડેન્ટિફાઈડ થાય માણસને, ગાડીને, અને ક્યારેક કોઈ ક્રાઇમ થતો હોય ત્યારે આપણે મદદરૂપ થઈ શકીએ. અને બહુ અદભુત ને સોહામણું લાગે છે. તમે થાય કે એવું કેમ તમે કહો છો, એ અલગ છે ને અહીંયા છે ને આવું જ સરસ લાગે. ના ભાઈ, તમે આ જોશો તો અહેસાસ થશે કે બહારની ડિઝાઇન ને બધું ઘણું બધું વિચારીને કરવામાં આવ્યું હોય, એની ઉપરના તમારા રંગ અને સ્ટીકર ઘણી વખતે તમને બહુ જ ઓકવર્ડ ફીલ કરાવે. અને મેં કહ્યું ને કે ત્યાંય છે બધું નામને લખવાનું, તો તમારું નામ નંબર પ્લેટમાં દાખલ કરી શકો છો પૈસા આપીને. નંબર પ્લેટ ઉપર તમે ઇન્ડિયા લખાવી શકો, પંજાબ લખાવી શકો, RG લખી શકો, AR લખી શકો છો. નંબરનું કોડિંગ એવી રીતે આપવામાં આવે છે, પણ બાકી બધી કોઈ જગ્યાએ ચિત્રણ નહીં, એમને સ્પેસિફાઈ કર્યું છે. અને આપણે ત્યાં પણ હોવું જોઈએ, મારું તો માનવું છે. અને જો મને મોકો મળે તો હું આ પક્ષમાં મત આપું. તો તમે પણ આ પ્રકારની વાતમાં શું માનો છો એ મને પ્રતિભાવમાં કહેજો. વાતને આગળ વધારીશ, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વેલકમ બેક 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યારની સાથે દરિયા પાર શો પર ઓસ્ટ્રેલિયાની સફરે. તમે બહાર નીકળો ને એટલે સ્વચ્છતાની બાબતમાં તો આપણે કહેતા હોઈએ છીએ, પણ સ્વચ્છતા તમે વિચારો છો એવી સ્વચ્છતાની વાત નથી, સ્વયં સંચાલિત નિયમ આધીન સ્વચ્છતાની વાત છે. કચરો ત્યાં છે, ત્યાં પણ થોડું ઘણું તો કંઈ ના કંઈ ઉડતું હોય, ઘાસ છે એટલે ન દેખાય એવું પણ નથી, દેખાય છે. પણ પેલું કહેવાય ને કે સભ્ય સમાજ, સભ્ય સોસાયટી, સભ્ય ઘર પોતાને સ્વચ્છ કરીને બધું ઉડાડીને પછી બહાર રસ્તા ઉપર નાખી દે, ના, એમાં બે પાસા છે. રસ્તા ઉપરનો કચરો તમામ ત્યાંની મ્યુનિસિપલ કોર્પોરેશન્સ કે જે વ્યવસ્થા છે અદ્ભુત રીતે કરે છે, અને એ નિયમ મુજબ લોકો આવી જ જાય, અને સોસાયટી કે ફ્લેટ સિસ્ટમ છે તો એનું અંદરનું કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં હોય અને એ પણ આવે, એમાં કોઈ કચાશ નહીં, બહુ બારીક.

ગાયથી કચરો ઉપાડે અને ઘરના લોકો પણ કચરાને ત્રણ પદ્ધતિથી, સૂકો મેડિકલ વેસ્ટ હોય કે એ પ્રકારનું વેસ્ટ અને ભીનો કચરો, ઘરેથી જ અલગ કરીને અલગ અલગ નાખી દેવાનો ડસ્ટબિનમાં. અને રોજ એક બે દિવસે નીચે તમારા જે ડે ફિક્સ હોય કે આવતીકાલે લેવા આવશે ટ્રક, તો તમારા સફાઈ કર્મચારી તો તમારી વચ્ચેનો સોસાયટીના વચ્ચેના માર્ગનો બધો કચરો ભેગો કરીને ત્યાં મૂકે, પણ તમારે તમારો કચરો ત્યાં તમારા ડસ્ટબિન્સ તમને ફાળવેલા હોય એમાં નાખી આવવાનો હોય છે. અને ડસ્ટબિન મૂકવાની જગ્યા સ્પષ્ટ ને ચોખ્ખી હોવી જોઈએ. ડસ્ટબિનથી વધુ કચરો થાય છે તો તમારે રાહ જોવાની છે, અને એ વખતે તમે એને ગમે તેમ બાજુમાં નથી મૂકી શકતા, એને વ્યવસ્થિત પેક કરીને મૂકવાનું છે. કેમેરા સિસ્ટમ એટલી અદ્ભુત છે કે તમે જો વ્યવસ્થાને તોડો છો તો તમને સોસાયટી દંડ આપે, અને કોર્પોરેશનની જગ્યા હોય તો કોર્પોરેશન દંડ આપે, અને દંડ એટલે હેવી હોય, એક આખા દિવસની કમાણી જતી રહે. સેમ એવું ટ્રાફિકમાં પણ છે, ટ્રાફિક રૂલ્સ તોડો છો તો આખા દિવસની અઠવાડિયાની કમાણી જતી રહે. અને પોઈન્ટ સિસ્ટમ છે ત્યાં કે ટ્રાફિકના રૂલ્સ તૂટે તો પોઈન્ટ ઘટે, અને જો ઝીરો થઈ જાય તો તમને 6 મહિના, 3 મહિના, 12 મહિના કે 3 વર્ષ સુધી લાયસન્સ મળતું પણ નથી. તમે ગાડી ન ચલાવી શકો તો ધંધો વ્યવસાય ના કરી શકો. વસ્તી ઓછી છે, દૂર દૂર રહેઠાણો છે, એટલે બધા જ નિયમ પાળવાના, અને નિયમમાં કોઈ કચાશ નહીં. એટલે મહત્વનો મુદ્દો કે થોડું આપીને ચલાવી લેવાની વૃત્તિ તો હરગિજ નથી. વાતને આગળ વધારીશું આ દરિયાપારની સફર પરથી. કેટલી વાતો તમને ગમે તો આપણે અપનાવવી જોઈએ ચોક્કસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અને હવે મારે વાત કરવાની છે કે જ્યાં મારું રહેઠાણ હતું. સિડનીથી થોડાક જ મેઇન સિટીના વિસ્તારથી સહેજ દૂર જે થોડાક સુધી પહોંચીએ એટલે કે હેરિસ પાર્ક નામનું પરુ આવે છે, જેને આપણે એવું જ કહી શકીએ આપણી ભાષામાં. એ વિસ્તારની બાજુમાં છે પેરામટા, જે નવી સિટી તરીકે જાહેર થયું છે, નાનકડું ટાઉન. એને અડીને આ હેરિસ પાર્ક નામનો વિસ્તાર છે અને એમાં મારે રહેવાનું થયું. હેરિસ પાર્કને પેરામટાને કંઈ જુદા ન પાડી શકાય. અને પેલું સિટી છે અને આ એની બાજુનો નાનો પરાનો વિસ્તાર સિડનીનો, જે ભવિષ્યમાં એ સિટીમાં જ ગણાવવાનો છે. પણ અહીંયા તમને મિની ઇન્ડિયાના બોર્ડ્સ જોવા મળે, એટલે કે સમગ્ર ભારતવાસીઓ આ વિસ્તારમાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના આ વિસ્તારોની ખાસિયત છે કે ચાઇનીઝ લોકો આવે તો એમનો એક વિસ્તાર અલગ બનતો હોય છે. એવું નહીં કે ત્યાં ન જવાય કે ત્યાં ન રહેવાય, પણ મોટે ભાગે બધા પોતાની આજુબાજુ પોતાના જેવા વિસ્તારના લોકો સાથે રહે એટલે ભાષાકીય રહેણી કરણીના કોઈ પ્રશ્નો ના આવે. એવો જ લેબનીઝ વિસ્તાર છે, એવો જ બીજા અન્ય લોકો માટે છે, ઓસ્ટ્રેલિયન પીપલ માટે છે અને એમના જ મૂળ લોકો માટે પણ છે. અને આ મિની ઇન્ડિયા તરીકે ઓળખાતો આ વિસ્તાર જે અદ્ભુત છે, અને પેરામટા અને હેરિસ પાર્કમાં તમે નીકળો એની ગલીઓમાં તો તમને બધું ગુજરાતીમાં હિન્દીમાં લખેલું જોવા મળે, અને પંજાબી યુપી બિહારી મુંબઈ અને ગુજરાતી ખાણી પીડી તો અદ્ભુત. સૌથી વધારે ગુજરાતી ત્યાં છે એ વિસ્તારમાં. પંજાબના લોકોનો વિસ્તાર પણ અલગ છે, પરંતુ આ મહત્વના વિસ્તારની અંદર તમને ધાર્મિક સ્થળોથી લઈને ફરવાના સ્થળો પર ત્યાં જાઓ એટલે ભાષાનો પ્રશ્ન જ નડે ને. તમે ત્યાં પહોંચો એટલે તમને ગુજરાતી લોકો પણ મળી રહે. અને મિની ઇન્ડિયા છે પણ એટલું સુંદર ઇન્ડિયા છે, એટલું સ્પષ્ટ ઇન્ડિયા છે, એટલું સ્વચ્છ ઇન્ડિયા છે કે કહેવાની ઈચ્છા થાય કે મિની ઇન્ડિયા પાસેથી આપણે ઘણું બધું શીખવાનું છે બિગ ઇન્ડિયાએ, એટલીસ્ટ આપણા ગુજરાતે. તો એ જ ગુજરાતી અહીંયા આવે, એ જ ગુજરાતી અહીંયાનો ત્યાં જાય અને આટલું સુંદરતાથી સ્પષ્ટ રીતે સ્વચ્છ રીતે સુઆયોજિત રીતે નિયમ અનુસાર જીવન જીવે અહીંયા કેમ નહીં. ગોકુળિયા ગામની સિસ્ટમ આપણે ત્યાં છે પણ જીવે છે લોકો ત્યાં ગોકુળિયા જેવું. તો મને એમ થયું કે કોઈની ક્યાંય તંત્રની નિયમની વ્યવસ્થાની જડતાની જરૂર નથી, બધું જ છે, પાળવાની જરૂર છે અને પાળતા નથી તો દંડની જરૂર છે. અને દંડ માટે ક્યાંય પણ વચ્ચે ચાલતું થોડામાં ચલાવી લો ને, આજે ચલાવી લો ને, એકવાર ચલાવી લો ને, આ નિયમોને હટાવવાની જરૂર છે. બહુ હાર્શ લાગીશ પણ સાચું આ છે. હજુ તો ઘણી બધી વાતો કરવી છે પ્રકૃતિની, પ્રાણીઓની, વિસ્તારની, વ્યવસ્થાની, આયોજનની. જ્યાં સમય નથી તો ત્યાં સમય પડાવવા, નિયમ પડાવવા માટેનો પણ કોઈ સમય નથી, છતાંય બધું પડાતું હોય. અહીંયા સમય છે, અહીંયા નિયમો માટેના કાયદા છે, કાયદા માટેના કર્મચારી છે, તો કેમ નથી પડાતું એ પણ વિચારવું જોઈએ. વિચાર કરતા રહો. વિરામ બાદ ફરી પાછો આવું છું 90.4 મેગાહર્ટઝ પર દરિયાપાર આરજે યાર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હું છું આરજે ઈઆર, રેડિયો પાલનપુર પર દરિયા પાર ઓસ્ટ્રેલિયાની સફરની વાતો. કેટલાક મુદ્દાઓ મેં લીધા જે જોવા જેવા, અદ્ભુત હતા, માણવા જેવા હતા, અને મારા શબ્દો થકી મેં ચિત્ર રજૂ કર્યું અને તમને ગમ્યું પણ હશે. વિચાર કરજો, તમારા પ્રતિભાવ તમારે મને મોકલવા જોઈએ, તો જ હું આવી હકારાત્મક વાતો, સફરની વાતો, તમને જણાવવાની વાતો લઈને આવી શકું છું. આખરે તો તમારે ને મારે માનવ તરીકે એકબીજાને આવનારા જીવનમાં પડતી મુશ્કેલીઓ અથવા આવનારા જીવનમાં જે પગલાં લેવાના છીએ એના અનુભવો ને રેફરન્સીસ એકબીજાની સાથે શેર કરવા જોઈએ. આ માટે વાણી આપી છે અને વાણી માટેનું અદ્ભુત માધ્યમ આપણા સમુદાયનું, એટલે કે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌનો રેડિયો, રેડિયો પાલનપુર છે. તમારા પ્રતિભાવ વોટ્સએપ ઉપર, હા યાદ રાખજો કે વોટ્સએપ છે એટલે માત્ર તમારે આ નંબર પર વોટ્સએપ જ કરવાનું છે, કોલ નહીં. 9512-66-88 પર રેકોર્ડ કરીને ટેક્સ્ટ મેસેજીસથી તમે મને મોકલી શકો છો. આ સિવાય તમે અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ કે પછી રેડિયો પાલનપુર @gmail.com પર પણ તમારી ટેક્સ્ટ સંદેશાઓની વાતો અને ઓડિયોમાં, એટલે કે તમે રેકોર્ડ કરીને પણ કોઈ ફાઇલને શેર કરી શકો છો.

તમારું મોબાઈલ એપ્લિકેશનનું માધ્યમ પણ ઉપલબ્ધ છે, એન્ડ્રોઇડ ફોન માટે ગૂગલ પ્લે સ્ટોર ને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પર. આ સિવાય રેડિયો ગાર્ડનના માધ્યમથી વિદેશમાં પણ અમે સાંભળી શકે આપણા લોકો તેવી વ્યવસ્થા ઊભી કરી છે, તો એનો ઉપયોગ કરો. એ લિંકને રેડિયો ગાર્ડનને શેર કરો, એમના પ્રતિભાવ પણ અમને મળે એવો એક પ્રયાસ કરો. તમે જેટલા અમને પ્રોત્સાહિત કરશો એટલા અમે તમારું માધ્યમ બનીશું, ને ભવિષ્યની અંદર આપણે સૌ મળીને સુંદર મજાના શહેરનો, સુંદર મજાનો સાચો હકારાત્મક અવાજ બનીને ઉભરી આવીશું. ફરી મળીશ આવતા એપિસોડમાં નવી વાતો સાથે આવતા અઠવાડિયે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો આરજે આર ને રેડિયો પાલનપુર પર 90.4 મેગા હર્ટ્ઝ પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: If you like this video, subscribe to my channel right now. Just click on the subscribe button.
1: Press the bell icon on YouTube app and never miss another update.
2: હવે આજકાલ આપણે ઘણા બધા વિડિયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
3: એના માટે એક જ વિકલ્પ

0: છે પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
0: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.